નમસ્કાર શ્રોતા મિત્રો, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. આજે ગુરુવાર, વૈશાખ દિનાંક 17, શક સંવત 1948, વૈશાખ વદ 5, વિક્રમ સંવત 2082, તારીખ 7 મે 2026. અત્યારે સવારના 5 વાગ્યાને 57 મિનિટ્સ અને 56 સેકન્ડ્સ થઈ છે. શરણાઈની મંગલ ધ્વનિ સાથે આજની અમારી પ્રાતઃ સભાનો પ્રારંભ કરીએ.

રજૂ કરીએ છીએ પ્રાંતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમના આરંભે સાંભળીએ રાજુલ મહેતાના સ્વરમાં નીનુ મજુમદારની રચના.

શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળ્યું કરસન સાગઠિયાના સ્વરમાં મીરાબાઈનું ભજન, અને હવે સાંભળીએ કૃષ્ણ ભજન પરાગી પરમારના સ્વરમાં.

હુસેન ઇસ્માઇલ સોલંકીના સ્વરમાં આપે હમણાં જ સાંભળ્યું આ ભજન, અને હવે સાંભળીએ મીરાબાઈના ભજનને સુમન કલ્યાણપુરના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાતકાલીન ભક્તિ સંગીતનું કાર્યક્રમ અર્ચના 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે રજૂ કરીએ છીએ ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનું કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય છે ભક્તિ કરવાથી સુખની પ્રાપ્તિ થાય. વક્તા પ્રેમ વત્સલ સ્વામી.
1: ભક્તિ કરવાથી સુખની પ્રાપ્તિ થાય. દુનિયામાં માણસને કદાચ બધું જ મળે, પણ ત્રણની પ્રાપ્તિ દુર્લભ માનવામાં આવે છે. શું ત્રણ દુર્લભ છે? તો શાસ્ત્રકારો કહે છે કે દુર્લભમ ત્રયમેવેત દેવાનુગ્રહેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્રય. મનુષ્યનો જન્મ મળવો એ અતિ દુર્લભ છે. મનુષ્યનો જન્મ મળ્યા પછી મોક્ષની ઈચ્છા જાગવી એ દુર્લભ છે.

0: અને મોક્ષની ઈચ્છા જાગ્યા પછી ભગવાનના સાચા સત્પુરુષો મળવા એ અતિ દુર્લભ છે. પરંતુ આપણા અહોભાગ્ય છે કે આપણને આ બધું જ પ્રાપ્ત થયું છે. તો હવે આપણે શું કરવાનું છે? તો ભગવાન ભજી લેવાના છે. તેથી જ કહ્યું છે કે ઘણા પુણ્યના ઉદયથી મળ્યો મનુષ્યાય અવતાર, સ્વામી નારાયણ ભજીને પામો ભવનો પાર. તેથી સંતો કહે છે કે કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો, એટલે કે મોક્ષ થાય તેવું જીવન જીવી લેવું. માનવીની જીવનની લઘુકથા શું છે? તો જન્મ્યા, ખાધું પીધું, મોજ કરી અને મરી ગયા. સંસાર માર્ગની આ લઘુકથા કેટલી સાચી છે! જીવનમાં જોઈએ થોડું અને દોડવાનું જાજુ. સવારે ઉઠવું, ખાવું, કમાવું, ફરવું અને રાત્રે સૂઈ જવું. આમ 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વર્ષ, એવા 70 કે 80 વર્ષ થાય અને આપણું જીવન પૂરું થઈ જાય. આ જીવનની લઘુકથા છે. આવું જીવન તો પશુઓ પણ જીવે છે, મોજ મજા કરે છે. તો આપણા જીવનમાં અને પશુના જીવનમાં શું ફેર? જીવન જીવવાનો કંઈક ધ્યેય તો હોવો જોઈએ ને! તેથી જ કહ્યું છે કે આ જિંદગી તમને મળી, જોઈ લો છે એ કેવડી, આવવું અને પાછું જવું એ બે ક્રિયાપદ જેવડી, હસવું પરાણે રડવું છુપા એ બે ક્રિયાપદ જેવડી, પામી પામીને મૂકી જવું એ જિંદગી પણ, વેંઢારવી કે શણગારવી છે પસંદગી આપની. આપણા મોક્ષ માટે આપણે હવે જાગવું જ પડશે. કુંભકર્ણ 6 મહિને જાગતો હતો, પણ એ સારું છે ને કે 6 મહિને તો એ જાગી જતો હતો. આપણે તો કેટલાય વર્ષ થયા પણ હજુ ભગવાન તરફ જાગ્યા નથી. માટે જાગવાની ખાસ જરૂર છે. આ દુનિયાની અંદર દરેક માણસને આનંદ જોઈએ છે, પરંતુ માણસે માણસે આનંદ શોધવાની રીત નોખી નોખી હોય છે. કોઈને સારી ગાડી મળે તો આનંદ, કોઈને સારો મોબાઈલ મળે તો આનંદ, કોઈને સારું ભોજન મળે તો આનંદ, કોઈને બહાર ફરવા જવાનું મળે તો આનંદ, કોઈકને ક્રિકેટ રમવા મળે તો આનંદ. આમ સૌએ પોતપોતાની રીતે આનંદ માનેલા હોય છે. પરંતુ જેમની દ્રષ્ટિ ભગવાન તરફ ગઈ છે તેમને ભગવાનના દર્શનમાં જ આનંદ આવે છે. માણસ કેટલું જીવ્યો તે મહત્વનું નથી, કેવું જીવ્યો તે મહત્વનું છે. તો આપણે ખરા અર્થમાં માનવ બનીએ અને ભગવાનની ભક્તિ કરીને મનુષ્ય જન્મને સાર્થક બનાવી લઈએ.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય હતો ભક્તિ કરવાથી સુખની પ્રાપ્તિ થાય. વક્તા હતા પ્રેમવત્સલ સ્વામી. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે લઈ જઈ રહ્યા છે આપને વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર તરફ, જ્યાંથી આપ સાંભળશો શ્રી રામચરિત માનસ ગાન.
2: સાગરમાં ડૂબતે ઉતરાતે સુમંત્રને સારા દિન અયોધ્યા નગરી કે બહાર એક પેડ કી છાંવ મેં બેઠકર બિતાયા. જબ શામ કા અંધકાર ઘિરને લગા તો ઉન્હોને નગર મેં પ્રવેશ કિયા. મહામંત્રી કા અકેલે વાપસ આના સુનકર રનિવાસ વ્યાકુલ હો ગયા. રાજમહેલ પ્રેતો કે નિવાસ સ્થળ જૈસે લગને લગે. સુમંત્ર કો મૌન તથા વ્યાકુલ દેખકર રાની કૌશલ્યા ઉને અપને મહેલ મેં લેવા લે ગઈ. વહાં કા દૃશ્ય અત્યંત હૃદય વિદારક હૈ. આભૂષણ રહિત મલિન રાજા દશરથ ધરતી પર પડે હૈ. વાણી કે નામ પર

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: www.uvin.mohfw.gov.in पे जाके HPV वैक्सीनेशन के लिए रजिस्टर करवाएं। ये संदेश भारत सरकार के स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: ખુશાલીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશાલ.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: શાલિની ભાર
1: નૈનો ખાતરનો કમાલ ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
4: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
5: आपके परिवार के जो बड़े लोग हैं उनके साथ परीक्षा पे चर्चा पढ़ने के लिए कहिए, उसकी चर्चा कीजिए. और कोई मंत्र है तो खास लाइन करके बताइए, देखिए ये पीएम ने ये कहा है तुम पढ़ो.
4: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
6: 96.7 FM पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानू अहमदाबाद केंद्र आप सांभळी रह्या छो. थोड़ी ज क्षणों में आप सांभळशो प्रादेशिक समाचार.
7: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશભરના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. ગભરાટમાં ખરીદી ન કરવા સરકારની અપીલ. વર્ષ 2025ના 9 મહિનામાં 44,041 કરોડ રૂપિયાનું સીધું વિદેશી રોકાણ મેળવનારું ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે. રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આજે કમોસમી વરસાદની સંભાવના. યુવાનોમાં ભાગીદારી, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાની વિષયવસ્તુ સાથે આજે વિશ્વ ખેલકૂદ દિવસની ઉજવણી. શ્રીલંકામાં રમાયેલી આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં ભારતીય ટીમને વિજય અપાવવામાં રાજ્યના 3 દિવ્યાંગ ખેલાડીઓનું મહત્વનું યોગદાન. સમાચાર વિગતવાર. સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને LPGની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દેશભરમાં કાર્યરત રિટેલ આઉટલેટ્સ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આ દરમિયાન સરકારે લોકોને ગભરાટમાં આવીને ખરીદી ન કરવાની પણ સલાહ આપી છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ અંગે આંતર મંત્રાલય પરિષદમાં

0: દેશમાં ત્રીજા ક્રમે. રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આજે કમોસમી વરસાદની સંભાવના. યુવાનોમાં ભાગીદારી, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાની વિષયવસ્તુ સાથે આજે વિશ્વ ખેલકૂદ દિવસની ઉજવણી. શ્રીલંકામાં રમાયેલી આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ભારતીય ટીમને વિજય અપાવવામાં રાજ્યના ત્રણ દિવ્યાંગ ખેલાડીઓનું મહત્વનું યોગદાન. સમાચાર વિગતવાર. સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દેશભરમાં કાર્યરત રિટેલ આઉટલેટ્સ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આ દરમિયાન સરકારે લોકોને ગભરાટમાં આવીને ખરીદી ન કરવાની પણ સલાહ આપી છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ અંગે આંતર મંત્રાલય પરિષદમાં અધિકારીઓએ જણાવ્યું, ઘરેલુ એલપીજી, પીએનજી અને સીએનજી પરિવહન માટે 100% પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. પોલીસ હાઉસિંગ અને જેલ રાજ્યમંત્રી કમલેશ પટેલે ગઈકાલે અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલની મુલાકાત લીધી. તેમણે જેલમાં કેદીઓની સુધારણા માટે કરાતી કામગીરીની સમીક્ષા કરી તેમજ બંદીવાનોને લઘુ ઉદ્યોગો અંગે અપાતી તાલીમની શ્રી પટેલે પ્રશંસા કરી.
1: जेल में भी जो रहते हैं कैदी, उनकी भी मानव गरिमा की चिंता हो, वो भी कुछ सीखे, मानसिक संतुलन भी बना रहे. सबके लिए जो सरकार प्रयत्नशील है, टीटी में यहाँ छुठारी काम के जरिए हीरा उद्योग, कापड़ उद्योग और खेतीबाड़ी, सब जो छोटे छोटे लघु उद्योग है उनको ट्रेन भी किया जा रहा है और सभी को यहाँ से बाहर भी जाए तो कुछ न कुछ सीख कर जाए, ऐसा प्रयत्न हो रहा है.
0: ગાંધીનગરના અડાલજમાં મહેસૂલ ચિંતન શિબિરના બીજા દિવસે ગઈકાલે વિવિધ સત્ર યોજાયા. મહેસૂલ ક્ષેત્રના નિષ્ણાંતોને ઉચ્ચ અધિકારીઓએ 7 વિવિધ જૂથમાં વહેંચાઈને જમીન વહીવટ અને નાગરિક સુવિધાઓ અંગે કાર્યવાહી અંગે પરિસંવાદ અને ગહન વિચાર વિમર્શ કર્યો. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિની ઉપસ્થિતિમાં પ્રથમ જૂથ દ્વારા આઈએલએમ મારફતે જમીનના ઉપયોગ, સીએલયુમાં ફેરફાર અને મ્યુટેશન એટલે કે કાયમી ફેરફાર જેવી પ્રક્રિયાઓને વધુ શ્રેષ્ઠ બનાવવા પર ભાર અપાયો. આ ઉપરાંત જમીન વહીવટમાં કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ અને બ્લોકચેનના ઉપયોગ વિષય પર સત્ર યોજાયું. તેમાં આઈઆઈટી ગાંધીનગરના સહાયક પ્રાધ્યાપક સમીર કુલકર્ણીએ વહીવટી અધિકારીઓને જમીન વ્યવસ્થાપનમાં ક્રાંતિકારી ફેરફાર લાવવા માટે ટેકનોલોજીના ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી પણ આપી. તેમણે કહ્યું, એઆઈના ઉપયોગથી મહેસૂલી કેસના નિકાલના પેટર્ન ઓળખીને ઝડપી નિર્ણય લેવાની પ્રક્રિયામાં મદદ મળશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સર્વાઇકલ કેન્સરને રોકવા એચપીવી રસીકરણ હાથ ધરાયું છે. કિશોરીઓને એચપીવી રસી અંગે જાગૃત કરવા અને લાભાર્થીઓને નિઃશુલ્ક રસીકરણનો લાભ મળે તે માટે મહાપાલિકાના શહેરી આરોગ્ય કેન્દ્ર તથા હોસ્પિટલમાં અભિયાન ચાલી રહ્યું છે. આ અંગે એક મહિલા તબીબે વધુ માહિતી આપી.
2: આ રસી ગુજરાત ગવર્મેન્ટ તરફથી 15 વર્ષની ઉંમર જે બાળકીની હોય તેને ગવર્મેન્ટ તરફથી મફતમાં દરેક અર્બન હેલ્થ સેન્ટર પર રસી મફતમાં મળે છે. આપણા સમાજમાં અત્યારે એવી ગેરમાન્યતા છે કે રસી લગાવવાથી અંધત્વ આવે છે, પરંતુ એવી કોઈ હકીકત સામે આવી નથી. રસી સંપૂર્ણ રીતે સેફ છે.
0: રાજ્યમાં એપ્રિલ 2025થી ડિસેમ્બર 2025 સુધીમાં 44,041 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું છે. આ સાથે જ સીધું વિદેશી રોકાણ એફડીઆઈ મેળવવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા ક્રમાંકે રહ્યું છે. સત્તાવાર યાદી મુજબ રાજ્યમાં એફડીઆઈમાં 1/2થી વધુ એટલે કે 52% હિસ્સો માત્ર અમદાવાદ જિલ્લાનો છે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી ગિફ્ટ સિટી અને ધોલેરા એસઆઈઆર જેવી માળખાકીય પરિયોજનાઓના કારણે આગામી વર્ષોમાં આ રોકાણ વધવાની શક્યતા છે. બીજી તરફ સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ડેટા સેન્ટર્સ, ફાર્મા અને સંરક્ષણ જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં રોકાણકારોએ વિશેષ રસ દાખવ્યો છે. રાજ્યમાં 8,000થી વધુ બસમાં ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરાતા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ જીએસઆરટીસીની દૈનિક આવકમાં અંદાજે 30% આવક ડિજિટલ માધ્યમથી થઈ રહી છે. અમદાવાદના સ્થાનિક મનીષ ઘાંચીએ તાજેતરમાં બસમાં વડોદરા જતી વખતે ઓનલાઈન પેમેન્ટ કર્યું. જીએસઆરટીસીની આ પહેલ અંગે તેમણે પ્રતિક્રિયા આપી.
3: મેં અત્યારે ટિકિટ જે છે એ યુપીઆઈ મારફત કરાવી હતી, તો આપણે જે બસ કન્ડક્ટર હતા એમણે ક્યુઆર કોડ જનરેટ કર્યો અને વિધિન મેટર ઓફ 5-10 સેકન્ડ્સમાં ટિકિટ બહાર આવી ગઈ. ડોન્ડેજી કે આમાં છૂટા પૈસા આ તે ઝંઝટ નહીં.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov/ju અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ગરમી વધવાની આગાહી છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે. દાસે કહ્યું.

0: રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 7 દિવસ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની ઉપર રહી શકે છે. તો આજે રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની પણ સંભાવના છે.
1: अधिकतम तापमान का 40 डिग्री से रिलेटेड प्लेसेस में रहने का संभावना रहेगा और जो अधिकतम तापमान और उच्च आर्द्रता के कारण जो उत्तर गुजरात जो तो सौराष्ट्र कच्छ साउथ गुजरात की जो तटीय क्षेत्र है इसमें हॉट एंड ह्यूमिड कंडीशन रहने का संभावना रहेगा. अहमदाबाद में रिकॉर्ड हुआ है 39 डिग्री सेंटीग्रेड जो सामान्य से 2.7 डिग्री सेंटीग्रेड नीचे है. गांधीनगर में रिकॉर्ड हुआ है 38.5 डिग्री सेंटीग्रेड जो सामान्य से 3 डिग्री सेंटीग्रेड नीचे है.
0: રાજ્યના કેટલાક જિલ્લામાં ગઈકાલે કમોસમી સામાન્ય વરસાદ નોંધાયો. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભવનાથ, લીલછા, ખલવાડ અને મઉ સહિતના ગામોમાં ભારે વરસાદ થતાં મકાઈ, બાજરી અને ઘાસચારા જેવા પાકોને નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તાપીના ઉકાઈ તેમજ ઉચ્છલ તાલુકાના વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદી ઝાપટા પણ નોંધાયા હતા. યુવાનોમાં ભાગીદારી, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાની વિષયવસ્તુ સાથે આજે 7 મે વિશ્વ ખેલકૂદ દિવસની ઉજવણી કરાશે. ખાસ કરીને બાળકોના ખેલકૂદ દિવસના 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પાવર ઓફ 5 અભિયાનને વિશેષ રૂપે રેખાંકિત કરાશે.
2: આજના ડિજિટલ યુગમાં પણ વિવિધ રમતો યુવાનોને સ્વાસ્થ્ય અને સકારાત્મક જીવનશૈલી તરફ દોરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં નવા પ્રતિભાશાળી ખેલાડીઓ ઉભરી રહ્યા છે. તાજેતરમાં કર્ણાટકમાં યોજાયેલી 21મી નેશનલ જુનિયર અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 2 રજત અને 2 કાંસ્યચંદ્રક રાજ્યના ખેલાડીઓ જીતીને આવ્યા છે. એટલું જ નહીં, વર્ષ 2025-26માં રાષ્ટ્રીય કક્ષાએ 11 સુવર્ણ, 12 રજત અને 22 કાંસ્ય એમ કુલ 45 તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ 11 ખેલાડીએ સફળતાપૂર્વક ભાગ લઈ 5 ચંદ્રક પોતાના નામે કરી ગુજરાતનું નામ વિશ્વમાં ગુંજતું કર્યું. ગયા વર્ષે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં 5 ચંદ્રક સાથે 11 ખેલાડીઓએ રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પ્રવેશ અડિયાચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યના 3 દિવ્યાંગ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં અદભુત પ્રદર્શન કરી ભારતીય ટીમને વિજય અપાવ્યો છે. શ્રીલંકામાં 1-6 મે સુધી યોજાયેલી રેડિયન્ટ દિવ્યાંગ T20 ક્રિકેટ શ્રેણીમાં શ્રીલંકા સામે ટીમના ઉપસુકાની ચિરાગ ગાંધી, રિઝવાન લિબાદા અને મુના પટલવાલાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચમાં ઉપસુકાનીએ 13 બોલમાં 16 રન અને 3.3 ઓવરમાં 3 વિકેટ લેવા બદલ તેમને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા. આ સાથે જ 3 મેચમાં કુલ 5 વિકેટ લઈ ચિરાગ ગાંધીએ શ્રેષ્ઠ બોલરનો પણ પુરસ્કાર પોતાના નામે કર્યો. સરહદ સુરક્ષા દળ BSFએ કચ્છની સરહદ પર બિનવારસી હાલતમાં રહેલી એક પાકિસ્તાની હોડી કબજે કરી છે, જે કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદના સંવેદનશીલ ક્રિક અને હરામેનાળા વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં હોડીમાંથી માછલીઓ પકડવાના સાધન અને જાળ મળી છે, જો કે કોઈ વિસ્ફોટક સામગ્રી નથી મળી. તેમ છતાં સુરક્ષા સંસ્થાઓ આ મામલે આગળની તપાસ કરી રહી છે. ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિમંત્રી જીતુ વાઘાણીને રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ખરીદવામાં આવતા બીજ ઉત્પાદન માટે વર્તમાન MSP+25% ભાવ નક્કી કરવાની કિસાન મોરચાએ માંગ કરી છે. અમરેલી જિલ્લામાં ધોરણ 10નું 79.75% પરિણામ આવ્યું છે. જિલ્લામાંથી 14,853 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 596 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તો 1,622 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશભરના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ગભરાટમાં ખરીદી ન કરવા સરકારની અપીલ. વર્ષ 2025ના 9 મહિનામાં 44,041 કરોડ રૂપિયાનું સીધું વિદેશી રોકાણ મેળવનારું ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે. રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આજે કમોસમી વરસાદની સંભાવના. યુવાનોમાં ભાગીદારી, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાની વિષયવસ્તુ સાથે આજે વિશ્વ ખેલકૂદ દિવસની ઉજવણી. શ્રીલંકામાં રમાયેલી આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં ભારતીય ટીમને વિજય અપાવવામાં રાજ્યના 3 દિવ્યાંગ ખેલાડીઓનું મહત્વનું યોગદાન. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: શ્રોતા મિત્રો, ભૂલે વિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ સાંભળીએ તે પહેલા આ સંદેશ.
4: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
5: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.

0: સરસ મેળો ત્યાં બાળકોને મજા આવશે.
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: आपके परिवार के जो बड़े लोग हैं उनके साथ परीक्षा पे चर्चा पढ़ने के लिए कहिए, उसकी चर्चा कीजिए. और कोई मंत्र है तो खास लाइन करके बताइए, देखिए ये पीएम ने ये कहा है तुम पढ़ो.
2: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
4: અને હવે આપ સાંભળશો ભૂલે વિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ.

0: वचन फिल्म के इस गीत के साथ ही अब आज का भूले बिसरे गीत कार्यक्रम संपन्न होता है।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: इस कार्यक्रम के प्रायोजक थे वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
0: वीको

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી નમસ્કાર. સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ આજે મુંબઈના પ્રવાસે. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરાશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, સરકાર ખેડૂતો અને નિકાસકારોની સમસ્યાઓ ઉકેલવા પ્રતિબદ્ધ. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા નવી દિલ્હીથી શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક આરોગ્ય તપાસ પહેલ શરૂ કરાવશે. પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાની કાર્યવાહી ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 33 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ આજે મહારાષ્ટ્રના મુંબઈની મુલાકાત લેશે. તેઓ નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ મુલાકાત કરશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: વિયેતનામ કે અધ્યક્ષ તો લામ કા મુંબઈ કા એક દિવસીય દૌરા નેશનલ સ્ટોક એક્સચેન્જ સે શરૂ હોગા, જિસમે અધ્યક્ષ લામ દ્વારા રિંગ ધ બેલ સેરેમની ભી શામિલ હૈ. ઇસકે બાદ વે મહારાષ્ટ્ર કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સે મુલાકાત કરેંગે. બાદ મે રાષ્ટ્રાધ્યક્ષ તો લામ મુખ્યમંત્રી ફડણવીસ કે સાથ ભારત વિયેતનામ વ્યાપાર મંચ મે ભાગ લેંગે. યાત્રા કે અંતિમ ચરણ મે રાષ્ટ્રાધ્યક્ષ તો લામ લોકભવન મે મહારાષ્ટ્ર કે રાજ્યપાલ સે મુલાકાત કરેંગે. વિયેતનામ કે રાષ્ટ્રાધ્યક્ષ કી ભારત કી વિત્તીય રાજધાની મુંબઈ કી યાત્રા દોનો દેશો કે બીચ બઢતે રણનીતિક ઓર આર્થિક સહયોગ કે પરિપ્રેક્ષ્ય મે મહત્વપૂર્ણ હૈ. સંગીતા ગોડબોલે, આકાશવાણી ન્યૂઝ, મુંબઈ.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ તેમના સન્માનમાં ભોજન સમારંભનું પણ આયોજન કર્યું. તેમણે જણાવ્યું કે ભારત અને વિયેતનામની વિસ્તૃત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી બંને દેશો વચ્ચે સહયોગને નવી ગતિ અને આ ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપશે. શ્રી મુર્મુએ કહ્યું, ભારત વિયેતનામ સંબંધો ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધો પર આધારિત છે. બિહારમાં આજે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળના રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. પટનાના ગાંધી મેદાનમાં બપોરે 12:10 યોજાનારા શપથગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના અનેક વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ ભાજપના 15 અને જનતા દળ JDUના 14 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે, જ્યારે લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ જૂથના 2 અને હિન્દુસ્તાની અવામ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચાના 1-1 ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, સરકાર ખેડૂતો અને નિકાસકારોની સમસ્યાઓ તાત્કાલિક પગલાં અને અન્ય વૈજ્ઞાનિક સંશોધન દ્વારા ઉકેલવા પ્રતિબદ્ધ.

0: થશે. લખનૌમાં ફળ નિકાસકારો અને અન્ય હિસ્સેદારો સાથે સંવાદ કરતા તેમણે આ મુજબ જણાવ્યું.
1: અલગ અલગ તરીકે સમસ્યા ચાહે વો સેલ્ફ હેલ્પ બઢાની કી હો, ચાહે ફ્રેટ કે મામલે મેં હો કે કિરાયા જ્યાદા લગતા હૈ, ચાહે ઇન્ફ્રા કા સવાલ હો, પેક હાઉસ હો, કોલ્ડ સ્ટોરેજ હો, રાઇપનિંગ ચેમ્બર હો, ટ્રાન્સપોર્ટેશન કે મામલે હો, કઈ વિષયો પર હમને ચર્ચા કી હૈ ઓર યે ચર્ચા જારી રહેગી. હમારી કોશિશ હૈ કે ઇન સબ સમસ્યાઓ કા જો સામને એક્સપોર્ટર કે હૈ યા કિસાન કે ભી હૈ, કુછ કા સમાધાન તત્કાલ હોગા, કુછ કે લિયે રિસર્ચ કી જરૂરત હૈ. અગર સેલ્ફ લાઇફ બઢાની હૈ તો રિસર્ચ કે લિયે હમને ટીમ બનાઈ હુઈ હૈ, કૈસે બઢેગી સેલ્ફ લાઇફ.
0: શ્રી ચૌહાણ આજે લખનૌના રહેમાન ખેરા સ્થિત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સબ ટ્રોપિકલ હોર્ટિકલ્ચરમાં ફ્રૂટ હોરાઇઝન 2026ના ઉદઘાટન સત્રમાં સંબોધન કરશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આજે નવી દિલ્હીમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતેથી 40 વર્ષ કે તેથી વધુ વયના શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક આરોગ્ય તપાસ પહેલ શરૂ કરાવશે. આ પહેલ 4 નવા શ્રમ સંહિતા કાયદા દ્વારા રજૂ કરાયેલા પરિવર્તનકારી સુધારાઓ સાથે જોડાયેલી છે, જે અંતર્ગત રસાયણો, ઝેરી પદાર્થો કે ભારે મશીનરી સંભાળવા સહિત જોખમી વ્યવસાયોમાં રોકાયેલા શ્રમિકો માટે તબીબી તપાસ ફરજિયાત કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. ગયા વર્ષે પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની ઓપરેશન સિંદૂર હેઠળ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયું છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણા પર હવાઈ હુમલા કરી 100 જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
2: ઓપરેશન સિંદૂર એ ભારતની સૈન્ય અને વ્યૂહાત્મક શક્તિનું પ્રદર્શન હતું. આ બહુપરિમાણીય અભિયાને આતંકવાદીને અસરકારક રીતે નિષ્કર્ષ કર્યા, પાકિસ્તાની આક્રમણને અટકાવ્યું અને આતંકવાદ પ્રત્યે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિને મજબૂતીથી લાગુ કરી. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય શસ્ત્રદળોએ આતંકવાદી શિબિરો અને તાલીમ સ્થળોને ઓળખી 9 મુખ્ય આતંકવાદી શિબિરોનો નાશ કર્યો હતો. અંતે પાકિસ્તાને યુદ્ધ વિરામની ફરજ પડી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળે અદ્ભુત સંકલિત કાર્યવાહી દર્શાવી હતી. રિધિ ઉંડાળ, પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી, અમદાવાદ.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને સંરક્ષણ દળોના વડા CDS જનરલ અનિલ ચૌહાણ આજે જયપુરમાં સંયુક્ત કમાન્ડરોના પરિષદના બીજા સંસ્કરણમાં ઉપસ્થિત રહેશે. નવા ક્ષેત્રોમાં સૈન્ય સમતા વિષયવસ્તુ પર આયોજિત આ 2 દિવસીય પરિષદ મહત્વપૂર્ણ છે, જે ઓપરેશન સિંદૂરના 1 વર્ષ પૂર્ણ થવા સાથે સુસંગત છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પરિષદ સાયબર, અવકાશ અને જ્ઞાનાત્મક યુદ્ધના ઉભરતા ક્ષેત્રોમાં પડકારોનું મૂલ્યાંકન કરશે. પશ્ચિમ બંગાળમાં ઉત્તર 24 પરગણાના મધગ્રામમાં ભાજપના નેતા શુભેન્દુ અધિકારીના નજીકના સહયોગી ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે દોહરિયા વિસ્તારમાં બાઇક પર આવેલા હુમલાખોરોએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર 4 મોટરસાયકલ સવાર આશરે 8 હુમલાખોરોએ પૂર્વ આયોજિત રીતે હુમલો કર્યો હતો. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. DGP સિદ્ધિનાથ ગુપ્તાએ માહિતી આપી કે પોલીસે ઘટનામાં વપરાયેલ વાહન જપ્ત કરી લીધું છે. વિવિધ રાજકીય પક્ષોએ ઘટનાની નિંદા કરી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે પારામારિબોમાં સુરિનામના વિદેશમંત્રી મેલવિન બાઉઆ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. બંને દેશોના પ્રતિનિધિમંડળોએ 9મી સંયુક્ત બેઠક હેઠળ ભારત સુરિનામ સંબંધોની વ્યાપક સમીક્ષા કરી, જેમાં વેપાર, રોકાણ, સંરક્ષણ, ઉર્જા, આરોગ્ય, ક્ષમતા નિર્માણ અને લોકોથી લોકો વચ્ચેના સંપર્કો સહિતના મુદ્દા સામેલ હતા. અમેરિકાની સેનાએ ઓમાનના અખાતમાં ઈરાની ધ્વજવાળા એક તેલ ટેન્કરને અટકાવ્યું હોવાનો દાવો કર્યો છે. આ ટેન્કરે કથિત રીતે અમેરિકા દ્વારા લાગુ કરાયેલ દરિયાઈ નાકાબંધીનો ભંગ કરીને ઈરાની બંદર તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. IPL ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ગઈકાલે રાત્રે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 33 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા. 236 રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 202 રન જ બનાવી શક્યું.

0: પંજાબની ટીમના કૂપર કોલોની 59 બોલમાં 107 રન બનાવી અણનમ રહ્યા. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પેટ કમિન્સ અને શિવમ કુમારે બે બે વિકેટ ઝડપી. આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાળ.
1: આજના મોટાભાગના અખબારોએ અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધનો અંત આવે તે સમાચારોને હેડલાઇનમાં લીધા છે. સંદેશ લખે છે, અમેરિકા ઈરાનના યુદ્ધનો અંત હવે હાથમેતમાં. નવ ગુજરાત સમયની હેડલાઇન છે, ઈરાન શરતો ન સ્વીકારે તો બોમ્બ વરસાવીશું, ટ્રમ્પ. અને બંગાળમાં 9 મે ભાજપ સરકારનો ભવ્ય શપથગ્રહણ સમારંભ. દિવ્ય ભાસ્કર પ્રથમ પાને લખે છે, યુદ્ધનો અંત આવે તેવી આશા, 14 મુદ્દાની સમજૂતીની નજીક અમેરિકા અને ઈરાન. સુરતમાં 10-12 હજારમાં ગર્ભપાત કરી આપતા નકલી ડોક્ટરના રેકેટનો પર્દાફાશ, હોસ્પિટલ સીલ. બંગાળમાં રાજકતા, ઠેર ઠેર હિંસા, આગજની 5ના મોત. આ હેડલાઇન છે ગુજરાત સમાચારની.
0: વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ આજે મુંબઈના પ્રવાસે. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરાશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, સરકાર ખેડૂતો અને નિકાસકારોની સમસ્યાઓ ઉકેલવા પ્રતિબદ્ધ. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા નવી દિલ્હીથી શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક આરોગ્ય તપાસ પહેલ શરૂ કરાવશે. પહલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાની કાર્યવાહી, ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 33 રને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: અને હવે લઈ જઈ રહ્યા છે આપને વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર તરફ, જ્યાંથી આપ સાંભળશો હમ હૈ રાહી પ્યાર કે કાર્યક્રમનો શેષ ભાગ.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો દોસ્ત અનમોલ.
1: હું છું રોઝી, અને આજે અમે તમને લઈ જશું એક એવી સફર પર જેનું દરેક કદમ ઇબાદત છે. દર વર્ષે જ્યારે ઝુલહિઝાની હવાઓ ચાલે છે ત્યારે લાખો દિલ એક જ મકસદથી ધબકે છે, હજ તરફ વધવા માટે.
0: આ કોઈ સામાન્ય યાત્રા નથી, આ રૂહાની સફર છે જ્યાં ફક્ત દુઆઓ જાય છે. ભારતથી દર વર્ષે લગભગ 2 લાખ લોકો હજ પર જાય છે. તેમની યાત્રા આવેદનથી મક્કા મદીના પહોંચવા સુધી ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ અને હજ કમિટી ઓફ ઇન્ડિયાની બેમિસાલ તૈયારીનું એક પરિણામ હોય છે.
1: અનમોલ, ઘણા લોકો પૂછે છે કે સૌથી પહેલી તૈયારી ક્યાંથી શરૂ થાય છે?
0: શરૂઆત થાય છે હજ કમિટી ઓફ ઇન્ડિયાથી. અહીંથી જ વિઝા પ્રોસેસ, સેહત સાથે જોડાયેલ મેડિકલ ચેકઅપ, રસીકરણ બધું કરવામાં આવે છે.
1: દરેક હાજીને એક સ્ટીલનું ઈ બ્રેસલેટ આપવામાં આવે છે જેમાં તેમની ઓળખ અને જરૂરી જાણકારીઓ હોય છે. અને સાથે શું શું મળે છે તે જાણી લ્યો.
0: ફોટો આઈડી કાર્ડ, હેલ્થ કાર્ડ, હજ ગાઈડ, પાસપોર્ટ, વિઝા કોપી, બોર્ડિંગ પાસ. એટલું જ નહીં, રાજ્ય હજ કમિટીઓ બેંકો સાથે ફોરેન એક્સચેન્જ સુવિધા પણ આપે છે. તો જો તમે હજ પર જવા માંગો છો તો થઈ જાઓ તૈયાર. આ છે ભારત સરકાર.
1: ભારતના અલગ અલગ એમ્બાર્કેશન પોઈન્ટ થી ચાર્ટર્ડ ફ્લાઇટ

0: સુધી સાઉદી પહોંચીએ છીએ અને હજ કમિટી એ સુનિશ્ચિત કરે છે કે હાજીઓને એરપોર્ટ સુધી આરામથી લાવવામાં આવે. એરપોર્ટ પર ખાવા નાસ્તો, બેગેજ હેન્ડલિંગ અને ટ્રાન્સપોર્ટ બધું જ કમિટીની દેખરેખમાં હોય છે.
1: હા, 2025 ની હજ ઘણી રીતે ખાસ રહી. તેનું એક મોટું કારણ હતું ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રી શ્રી કિરેન રિજિજુનો સાઉદીનો વિશેષ પ્રવાસ. તેમણે મક્કા અને મદીનામાં રહેવાની વ્યવસ્થા, ખાવાનું, મેડિકલ સુવિધાઓ, ટ્રાન્સપોર્ટ બધાનું વ્યક્તિગત રૂપે નિરીક્ષણ કર્યું. તેમનો સંદેશ સ્પષ્ટ હતો, દરેક હાજી અલ્લાહનો મહેમાન છે અને ભારત સરકાર તેની મેજબાન.
0: હજ પર જવાનું સપનું હર કોઈ જોવે છે. કેટલાય વર્ષો વીતી જાય છે હજની રાહ જોવામાં. આવા જ એક વ્યક્તિ છે કરીમ સાહેબ.
1: જૂના શહેરની સાંકડી ગલીઓમાં તેમનું એક નાનું ઘર છે અને તે ઘરમાં બેઠેલું એક મોટું સપનું, હજનું સપનું. છેલ્લા 20 વર્ષથી અબ્દુલ કરીમ દરેક નમાઝ પછી બસ આ જ દુઆ કરતા હતા, યા અલ્લાહ એક વાર હજ કરાવી દે.
2: તમે ફરીથી એ જ પાસપોર્ટ જોઈ રહ્યા છો? અલ્લાહ જ્યારે હજ માટે બોલાવશે ત્યારે ચાલ્યા જજો. રોજ રોજ પાસપોર્ટ જોવાથી દુઆ થોડી જ કબૂલ થશે.
3: ફાતિમા, આ વખતે ઉમ્મીદ વધારે છે. સાંભળ્યું છે સરકારે હજની બધી સવલતો સરળ કરી દીધી છે. ઓનલાઈન આવેદન, મેડિકલ તપાસ, ટ્રેનિંગ બધું જ.
4: હા અબ્બુ, તમે સાચું સાંભળ્યું છે. તમારું હજનું સપનું આ વખતે જરૂર પૂરું થશે. ચાલો હું તમારું ઓનલાઈન હજ આવેદન ભરી દઉં છું. અબ્બુ જુઓ, ઓનલાઈન ફોર્મ, પાસપોર્ટ અપલોડ, મેડિકલ સર્ટિફિકેટ, બેંક અકાઉન્ટ બધું જ મોબાઈલથી થઈ રહ્યું છે.
3: પહેલા લોકો ફોર્મ ભરવા માટે શહેર શહેર જતા હતા, હવે દીકરીઓ ઘરે જ બધું કરી રહી છે.
4: લો અબ્બુ, મેં તમારું હજનું આવેદન ભરી દીધું.
3: હે,
4: તમે કરો તૈયારી. જોજો, જલ્દી જ તમને સારા સમાચાર મળશે.
3: અરે વાહ
4: અબ્બુ, તમારું હજ માટે સિલેક્શન થઈ ગયું.
2: સાચું? તું સાચું કહી રહી છે?
3: મેં કહ્યું હતું ને કે આ વર્ષ મારું હશે.
2: અલ્લાહની મહેરબાની અને સરકારની આ સરળ વ્યવસ્થાએ તમારી હજને સરળ બનાવી છે.
1: ભારતમાં 25 થી વધારે એમ્બાર્કેશન પોઈન્ટ છે જ્યાંથી હાજીઓને ચાર્ટર્ડ વિમાનોથી સાઉદી અરેબિયા મોકલવામાં આવે છે. એરપોર્ટ પર ભોજન, ટ્રાન્સપોર્ટ અને હેલ્પ ડેસ્કની સુવિધા હોય છે.
5: પ્રિય હજ યાત્રીઓ, ભારત સરકાર દર વર્ષે પ્રશિક્ષણ શિબિર, હજ ગાઈડબુક, વિડીયો ટ્રેનિંગ લખનૌ, દિલ્હી, કોઝીકોડ, ગુવાહાટી, શ્રીનગર સહિત અનેક એમ્બાર્કેશન પોઈન્ટ્સ, મેડિકલ તપાસ, રસીકરણ, યાત્રા વીમો, ભોજન અને આવાસ વ્યવસ્થા પૂરી પાડે છે.
3: બધું જ એટલું વ્યવસ્થિત, હવે ડર નથી લાગતો.
6: હાજી સાહેબ, બ્લડ પ્રેશર બરાબર છે, સુગર પણ, રસીકરણ આજે જ થઈ જશે.
3: પહેલા કેટલી મુશ્કેલી થતી હતી, હવે અહીં ડોક્ટર, દવાઓ બધું જ હાજર છે.
7: બેટા, આ ઈ બ્રેસલેટ બરોબર લાગ્યું છે ને? આમાં મારા દીકરા શરીફનો નંબર લખેલો છે.
8: અમ્મા, તમે બિલકુલ ફિકર ન કરો, તમારું નામ, તમારો પાસપોર્ટ નંબર, પૂરું સરનામું બધું આમાં નોંધાયેલું છે.
7: મારી ઉંમર જરા વધારે થઈ ગઈ છે બેટા, ક્યાંક હું ખોવાઈ ના જાઉં.
8: અમ્મા, તમારા જેવા વડીલો માટે ખાસ વ્યવસ્થા છે. મેડિકલ કાર્ડ, પાસપોર્ટ, વિઝા બધું અહીં તમારી ફાઇલમાં છે. જુઓ, આ રહ્યું તમારું હેલ્થ કાર્ડ અને આ પાસપોર્ટ.
7: અલ્લાહ તમને બધાને ખુશ રાખે બેટા. હજ પર જતા પહેલા પણ આટલો ખ્યાલ રાખો છો, મને મારા બાળકને યાદ આવી ગઈ.
8: અમ્મા, તમે અલ્લાહના ઘરે જઈ રહ્યા છો, બધું સરળ હશે, તમે દુઆમાં યાદ કરજો.
7: ખુશ રહો બેટા.
8: હજ યાત્રીઓ માટે અલગ કાઉન્ટર બનેલું છે, બોર્ડિંગ પાસ, બેગેજ, વ્હીલચેર બધી સુવિધા સાથે.
4: અબ્બુ, આ જુઓ, તમારા માટે વિશેષ હજ કીટ પણ આપવામાં આવી છે.
3: અરે વાહ, કપડાં રાખવાની બેગ, ઓળખ કાર્ડ, ગાઈડ મેપ બધું તૈયાર. આટલી સારી સવલતો ક્યારેય વિચારી નહોતી.
4: આ જ તો છે આપણી ભારત સરકાર, જે બધા વિશે સરખું વિચારે છે.
9: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: સાઉદી પહોંચવા પર હાજીઓને એર કન્ડિશન, લક્ઝરી કોચ હોટલ સુધી લઈ જાય છે. તેમના રૂમ, ભોજન, વોશિંગ મશીન, સામી, રસોઈ બધું વ્યવસ્થિત હોય છે. મદીનામાં મસ્જિદે નબવીની બિલકુલ પાસે રહેવાની વ્યવસ્થા આપવામાં આવે છે અને પછી 8 દિવસ પછી કાફલો મક્કાના અઝીઝિયા વિસ્તારમાં પહોંચે છે, જ્યાં 24/7 ફ્રી બસ સર્વિસ, મેડિકલ ડિસ્પેન્સરી, ભારતીય ડોક્ટરોની ટીમ અને જરૂરતમંદો માટે મફત વ્હીલચેરની સુવિધા આપવામાં આવે છે.
0: 2025 ની હજ સૌથી આરામદાયક, સૌથી સુરક્ષિત અને સૌથી ઓછી ચિકિત્સકીય ઘટનાઓ વાળી રહી. ભારત

0: પ્રકારની કોઠાસૂઝ અને સમર્પણે દરેક હાજીની દુઆમાં શુક્રાનાનો અહેસાસ જોડી દીધો. દુઆ છે, અલ્લાહ બધા હાજીઓની હજ કબૂલ ફરમાવે.
1: હજ કરનારાઓએ ક્યારેય વિચાર્યું નહોતું કે હજની પ્રક્રિયા આટલી સરળ હશે. દરેક સ્ટેપ પર સરકારની ટીમ સાથે રહેશે. મદીના પહોંચતા જ બધાને એ અહેસાસ થઈ ગયો કે આ અલ્લાહની નેમત છે, તો ભારત સરકારની સેવા પણ.
0: 2025 માં હજ કોટા 2.25 લાખ હાજી, 70% કોટા હજ કમિટી, 30% પ્રાઇવેટ ઓપરેટર, સબસિડી સમાપ્ત. પરંતુ સુવિધામાં વૃદ્ધિ. ડિજિટલ ઇન્ડિયા, હજ સુવિધા એપ, ઈ બ્રેસલેટ, SOS સેવા સાથે મેડિકલ સેન્ટર્સ 24/7, આવાસ, ભોજન, સુરક્ષા, ફરિયાદ નિવારણ, બધું જ હજ યાત્રીઓની સેવામાં.
2: કેવી રહી સફર?
3: મારી જિંદગીની સૌથી મોટી સફર, અને સરકારની સુવિધાઓએ તેને સરળ, સુરક્ષિત અને સન્માનજનક બનાવી દીધી. દરેક કદમ પર સહારો મળ્યો. ભારતથી લઈને મક્કા મદીના સુધી એવું લાગ્યું જાણે કોઈ અમારો રક્ષક બનીને અમારી સાથે ચાલી રહ્યું છે.
4: અબ્બુ, તમારી દુઆઓ કબૂલ થઈ હશે.
3: હા બેટા, અને એક દુઆ મેં એ પણ માંગી છે કે દરેક ભારતીય મુસલમાનને હજ માટે એ જ સુવિધાઓ મળે જેમ મને મળી.
4: આમીન.
1: હજ ફક્ત એક યાત્રા નથી, એક આધ્યાત્મિક સફર છે. ભારત સરકારનો ઉદ્દેશ છે કે દરેક હાજીની યાત્રા સુરક્ષિત, સન્માનજનક, આરામદાયક અને વધુ સારી સુવિધાઓ સાથે પૂરી થાય. કારણ કે જ્યારે અરમાન અને વ્યવસ્થા સાથે આવે છે, ત્યારે રૂહાની સફર સરળ થઈ જાય છે.
0: હવે અમને રજા આપો, આજનો એપિસોડ સમાપ્ત કરવાની. આગામી કડીમાં તમારી સાથે ફરી મુલાકાત થશે.
1: ત્યાં સુધી નમસ્કાર,
0: ખુદા હાફિઝ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

રજૂ કરીએ છીએ અમારા હવે પછી પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા. સવારે 8:35 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર. 10:02 ગુજરાતી ગીતો. 10:30 ડાન્સ નંબર્સ આપ સાંભળશો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં. 11:02 થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે. 11:30 પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ. 11:35 તરન્નમ કાર્યક્રમમાં આપ સાંભળશો જૂના હિન્દી ગીતો.

12:05 યાદો કી મહેફિલ, 1 સુરીલા સફર, 2 ત્રિવેણી કાર્યક્રમ, 2:35 ગુજરાતી સુગમ સંગીત, 3 સખી સહેલી, 4 પિટારા આજ કે મહેમાન.

સાંજે 5 વાગે આપ સાંભળશો સરગમ કાર્યક્રમ. 5:30 સુરીલી સાંજ, હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર સાંજે 6 વાગે, જયમાલા કાર્યક્રમ સાંજે 7 વાગે, અને 7:45 એક ફિલ્મી ગુજરાતી ગીત.

તો શ્રોતા મિત્રો, આ હતી અમારા હવે પછી પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 8:35 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક.

0: प्रेम धवन की संगीत निर्देशन वाली कुछ ऐसी फिल्में हैं जिनके हीरो रहे हैं तारा सिंह। इन फिल्मों के नाम हैं वीर अभिमन्यु, किसान और भगवान, मेरा देश मेरा धर्म, भारत के शहीद। जैसा कि हमने आपको बताया, प्रेम धवन ने नृत्य की तालीम भी ली थी और फिल्म संसार में जब जब मौका आया उन्होंने कोरियोग्राफी की। सन 1949 में फिल्म सिंगार के लिए उन्होंने नर्तकी कुक्कू को कोरियोग्राफ किया था। फिल्म नया दौर के इस गाने का नृत्य निर्देशन प्रेम धवन का ही था।
1: विविध भारतीय विज्ञापन प्रसारण सेवानु अमदावाद केन्द्र आप सामने रहा छो। श्रोता मित्रों, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 10 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.
2: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાની કાર્યવાહી ઓપરેશન સિંદૂરને આજે એક વર્ષ પૂર્ણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશ આતંકવાદને હરાવવા અને તેના માળખાને તોડી પાડવાના પોતાના સંકલ્પ પર અડગ. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપી. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ આજે મુંબઈના પ્રવાસે. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. પશ્ચિમ બંગાળમાં નવરચિત ભાજપ સરકારનો શપથગ્રહણ સમારોહ આ શનિવારે રવિન્દ્ર જયંતિ નિમિત્તે કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાનમાં યોજાશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, સરકાર ખેડૂતો અને નિકાસકારોની સમસ્યાઓ ઉકેલવા પ્રતિબદ્ધ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને સંરક્ષણ દળોના વડા સીડીએસ જનરલ અનિલ ચૌહાણ આજે રાજસ્થાનના જયપુરમાં સંયુક્ત કમાન્ડરોની પરિષદની બીજી આવૃત્તિમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા નવી દિલ્હીથી શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક આરોગ્ય તપાસ પહેલ શરૂ કરાવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે પારામારિબોમાં સુરીનામના વિદેશમંત્રી મેલવિન બાઉલા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. વર્ષ 2025ના 9 મહિનામાં 44,041 કરોડ રૂપિયાનું સીધું વિદેશી રોકાણ મેળવનારું ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે. તમિલનાડુ, પુડુચેરી, કરાયકલ, કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદની આગાહી. રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આજે કમોસમી વરસાદની આગાહી. યુવાનોમાં ભાગીદારી, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાની વિષયવસ્તુ સાથે આજે વિશ્વ ખેલકૂદ દિવસની ઉજવણી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ પરેશ ભટ્ટ અને સાથીઓના સ્વરમાં જગદીશ જોશીની રચનાને.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: आ वेकेशन में बालकों ने रोज क्या ले?

0: ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે, ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. કાર્યક્રમને આગળ વધારીએ અને હવે સાંભળીએ નિગમ ઉપાધ્યાયના સ્વરમાં અને અમી કોટેચાના યુગલ સ્વરમાં મેઘબિંદુની રચના, સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાયનું.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: दिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: वीको वज्रदंती, शायद इसमें आपको टेस्ट का मजा नहीं मिलेगा, झाग का मजा नहीं मिलेगा।

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट. हर रोज रात 9:30 पर सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: अरे श्रोता मित्रों, हवे सांभळीए मालिनी नायक ना स्वर में आ गीत.

0: બાળકોને મજા આવશે.
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: हर रोज रात 9:30 पर सुनिए कार्यक्रम छाया गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: અને શ્રોતા મિત્રો, હવે સાંભળીએ સૈફ પાલનપુરીની રચનાને રાસ બિહારી દેસાઈના સ્વરમાં.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો?

અને આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. કાર્યક્રમમાં ગીત સાંભળીએ તે પહેલાં આ સંદેશ.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: आपके परिवार के जो बड़े लोग हैं उनके साथ परीक्षा पे चर्चा पढ़ने के लिए कहिए, उसकी चर्चा कीजिए, और कोई मंत्र है तो खास लाइन करके बताइए, देखिए ये पीएम ने ये कहा है तुम पढ़ो।
0: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: ખુશાલીની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશાલ.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.
4: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
5: अपने से ऊपर का जो स्टूडेंट है, हमसे ज्यादा होशियार है, उसको कहो 5-10 मिनट मेरे साथ बैठो, मुझे बताओ मैं ये सोच रहा हूँ ठीक है क्या, तुम करेक्ट करो.
4: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
6: અનિશ્રુતા મિત્રો, હવે સાંભળીએ કુરુક્ષેત્ર ફિલ્મનું આ ગીત. સુખવિંદર સિંઘ અને સુનિધિ ચૌહાણના યુગલ સ્વરમાં, ગીતકાર મદન પાલ, સંગીતકાર સુખવિંદર સિંઘ.

0: નવીની ભાર, નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ

0: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે આજનો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સવારના 11 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાની કાર્યવાહી ઓપરેશન સિંદૂરને આજે એક વર્ષ પૂર્ણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, દેશ આતંકવાદ અને તેના સમર્થકોનો નાશ કરવા પોતાના સંકલ્પ પર અડગ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારતીય સશસ્ત્ર દળોના શૌર્ય અને બલિદાનને નમન કરતાં કહ્યું કે ઓપરેશન સિંદૂર રાષ્ટ્રીય સંકલ્પ અને તત્પરતાનું એક સશક્ત પ્રતીક છે. સરહદ સુરક્ષા દળે કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં કેફી પદાર્થના 10 પેકેટ કબજે કર્યા. વલસાડમાં નાસિકના આંતરરાજ્ય ચોર સમૂહના 2 મુખ્ય સાગરિતની ધરપકડ. પોલીસે 34 લાખ રૂપિયાનો માલસામાન કબજે કર્યો. પાટણમાં ભણવાના અધિકાર એટલે કે RTEના પ્રથમ રાઉન્ડ હેઠળ 883 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો. GSRTC માટે ઓનલાઈન પેમેન્ટ બન્યું આશીર્વાદરૂપ. 30% આવક ડિજિટલ પેમેન્ટથી થાય છે. દિલ્હી રાષ્ટ્રમંડળ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026ની યજમાની કરશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ દિલ્હીમાં નવી શ્રમ સંહિતા હેઠળ 40 વર્ષથી વધુ વયના શ્રમિકો માટે નિઃશુલ્ક વાર્ષિક આરોગ્ય તપાસ પહેલનો પ્રારંભ કરાવ્યો. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ આજે મુંબઈના પ્રવાસે. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સરકાર ખેડૂતો અને નિકાસકારોની સમસ્યાઓ ઉકેલવા પ્રતિબદ્ધ. પશ્ચિમ બંગાળમાં નવરચિત ભાજપ સરકારનો શપથગ્રહણ સમારોહ આ શનિવારે રવિન્દ્ર જયંતિ નિમિત્તે કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાનમાં યોજાશે. યુવાનોમાં ભાગીદારી, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાની વિષયવસ્તુ સાથે આજે વિશ્વ ખેલકૂદ દિવસની ઉજવણી. અને IPL ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ઉત્તર પ્રદેશમાં સાંજે 7:30 વાગે મુકાબલો. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બરાબર 11:02 થઈ છે. રજૂ કરીએ છીએ થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે. કાર્યક્રમમાં આજે આપણે સાંભળીએ પરિણીતા ફિલ્મનું આ ગીત, સુનિધિ ચૌહાણના સ્વરમાં. ગીતકાર સ્વાનંદ કિરકિરે, સંગીતકાર શાંતનુ મોઇત્રા.

વિશાલ દદલાનીના સ્વરમાં આ હતું મેરી કોમ ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, આજે છે વિશ્વ એથ્લેટિક્સ દિવસ. આજના દિવસનો ઉદ્દેશ લોકોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો અને યુવાનોને રમતગમતના મહત્વ વિશે સમજાવવાનો છે. ઉપરાંત શાળાઓ તથા સંસ્થાઓમાં એથ્લેટિક્સને પ્રાથમિક રમત તરીકે પ્રોત્સાહન આપવાનો છે. યુવાનોમાં રમતગમતને લોકપ્રિય બનાવવાનો અને યુવાનો રમતગમત અને પર્યાવરણીય સંરક્ષણ વચ્ચે જોડાણ બનાવવાનો છે. વિશ્વભરની શાળાઓમાં એથ્લેટિક્સને નંબર વન રમત તરીકે સ્થાપિત કરવાનો આજના દિવસનો ઉદ્દેશ છે. 1996માં ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક્સ ફેડરેશન દ્વારા આજના દિવસની ઉજવણી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આવો હવે સાંભળીએ દંગલ ફિલ્મનું ગીત. સ્વર છે દલેર મહેંદી અને સાથીઓનું, સંગીત પ્રીતમનું અને ગીત અમિતાભ ભટ્ટાચાર્યનું.

સુખવિંદર સિંઘ અને સલીમ મર્ચન્ટના સ્વરમાં હતું ચકદી ફિલ્મનું ગીત. ગીત હતું જયદીપ સાહનીનું અને સંગીત હતું સલીમ સુલેમાનનું. શ્રોતા મિત્રો, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ દિલસે. મિત્રો, રમત એ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ જીવન જીવવાના અનુશાસનને પણ તે શીખવે છે. અને વૈશ્વિક સ્તરે રમતને કઈ રીતે પ્રતિષ્ઠિત કરવી અને વ્યક્તિઓમાં રમત વિશે જાગૃતતા ફેલાવવા માટે વિશ્વ એથ્લેટિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. એથ્લેટિક્સ એ દુનિયાના ખૂણે ખૂણે એ સુલભ રમી શકાય એવી રમત છે, કારણ કે તેમાં કૂદવું, ફેંકવું વગેરે પ્રવૃત્તિઓ થાય છે. અને ખાસ કરીને આપણા સ્વાસ્થ્ય માટે પણ રમત જરૂરી છે.

શ્રોતા મિત્રો, આજે છે રવિન્દ્રનાથ ટાગોરનું જન્મજયંતિ. કવિ, લેખક, નાટકકાર, સંગીતકાર, સમાજ સુધારક અને ચિત્રકાર એવા રવિન્દ્રનાથ ટાગોરને એશિયાના પ્રથમ નોબેલ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવેલા, તેમને સૌથી પ્રથમ નોબેલ પુરસ્કાર મળેલું. તેઓએ ભારત અને બાંગ્લાદેશ માટે રાષ્ટ્રગાનની રચના પણ કરેલી.

કાર્યક્રમમાં હવે સાંભળી MS ધોનીના સ્વરમાં, માફ કરશો, MS ધોની ફિલ્મનું ગીત સિદ્ધાર્થ બસરૂરના સ્વરમાં, અમાન મલિકનું સંગીત છે અને મનોજ મુંતીસરનું ગીત.

એમએસ ધોની ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા, સિદ્ધાર્થ બસરૂડના સ્વરમાં. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો દિલસે કાર્યક્રમ સમાપ્ત.

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, અત્યારે બરાબર દિવસના 11:30 થઈ છે. રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ.
2: કાર્યક્રમ મેં વિશેષજ્ઞો દ્વારા વ્યક્ત કિયે ગયે વિચાર ઉનકે નિજી હૈ. રેડિયો ચેનલ ઓર વિજ્ઞાપન એજન્સી કા ઇનસે સહમત હોના અનિવાર્ય નહીં હૈ. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ રૂબી હોલ ક્લિનિક પુણે.
3: નમસ્કાર, રૂબી હોલ ક્લિનિક પુના પ્રસ્તુત ઇનોવેટિવ એઆઈ બેસ્ડ ટ્રીટમેન્ટ ફોર પ્રોસ્ટેટ કેન્સર આ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરશું એક એવી ટેકનિકની જે મેડિકલ સાયન્સની દુનિયામાં બદલાવ લાવી રહી છે, ફોકલ વન, ધી ઓનલી ફૂલી રોબોટિક એન્ડ ફૂલી ઇન્ટિગ્રેટેડ હાઇફો સિસ્ટમ. મિત્રો, જ્યારે પણ આપણે કેન્સર અને સર્જરી જેવા શબ્દો સાંભળીએ છીએ ત્યારે મનમાં એક ડર બેસી જાય છે, પણ આજે રૂબી હોલ ક્લિનિક પુનામાં આવેલી આ નવી રોબોટિક ટેકનિક એણે આ ડરને એક વિશ્વાસમાં બદલી નાખ્યો છે અને ભારતીય ઉપખંડમાં પહેલી વાર આ ટેકનિક પુનામાં એ પણ રૂબી હોલ ક્લિનિકમાં ઉપલબ્ધ છે. આ વિશે વધુ જાણકારી આપવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડિરેક્ટર ઓફ રોબોટિક સર્જરી અને ડિરેક્ટર ઓફ કલ્યાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોબોટિક હાઇફોથેરેપી ડોક્ટર હિમેશ ગાંધી. ડોક્ટર, આપનું હાર્દિક સ્વાગત છે.
4: નમસ્કાર.
3: ડોક્ટર, રોબોટિક યુરો ઓન્કોલોજીના ક્ષેત્રમાં તમારું નામ જાણીતું છે અને આજે શબ્દ છે યુરો ઓન્કો સર્જન, આ સાંભળ્યા પછી આ ડર બેસી જાય છે, બહુ મોટો શબ્દ છે. યુરો ઓન્કો સર્જનનું પ્રમુખ કામ શું હોય છે?
4: યુરો ઓન્કોલોજીસ્ટનો મતલબ શું થાય કે એક સર્જિકલ સ્પેશિયાલિસ્ટ છે જે યુરોલોજી, યુરિનરી સિસ્ટમ ના જે કેન્સર્સ હોય તે બધા ટ્રીટ કરે, ડાયગ્નોઝ કરે અને ફર્ધર લાઇન ઓફ મેનેજમેન્ટ ડ્રો કરીને આપે. હવે યુરોલોજીમાં કયા કયા કેન્સર ઇન્ક્લુડ થાય તો એમાં પ્રોસ્ટેટ કેન્સર આવે, કિડની કેન્સર આવે, યુરિનરી બ્લેડરનું કેન્સર આવે, ટેસ્ટિસના ટ્યુમર્સ આવે, પેનાઇલનું કેન્સર આવે, યુરેટર અને એડ્રિનલના ટ્યુમર્સ આવે. એનું મુખ્ય કામ એ છે યુરો ઓન્કોલોજીસ્ટનું કે જે અર્લી સ્ટેજમાં યુરિનરી સિસ્ટમના કેન્સર્સ પકડે, એનું ડાયગ્નોઝ કરે, એમને સ્ટેજ કરે, એમનો ટ્રીટમેન્ટ પ્લાન બનાવે અને ફર્ધર સર્જિકલ ઓપ્શન લાગશે, રેડિયેશન લાગશે કે મેડિકલ ઓન્કોલોજીની ટ્રીટમેન્ટ લાગશે તેનું એક ડિસિઝન આપી શકે. ફર્ધર ટ્રીટમેન્ટ કર્યા બાદ એ પેશન્ટને ફર્ધર લાઇન ઓફ મેનેજમેન્ટ કઈ લાગશે, કોઈ એડવાન્સ ટેકનોલોજીથી ફર્ધર સ્પ્રેડ થયેલું ડિઝીઝને કંટ્રોલ કરી શકાય, એ પરફેક્ટ ગાઈડલાઇન્સ યુરો ઓન્કોલોજીસ્ટ આપી શકે.
3: શ્રોતાઓ, હું આ જણાવવા માંગીશ કે પ્રોસ્ટેટ કેન્સર અને એનાથી જોડાયેલી આ ટ્રીટમેન્ટ એટલે કે ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ, એના વિશે વધુ માહિતી જો તમને જોઈએ તો જરૂરથી સંપર્ક કરજો ડોક્ટર હિમેશ ગાંધી, રોબોટિક યુરો ઓન્કો સર્જન, રૂબી હોલ ક્લિનિક. કોન્ટેક્ટ નંબર 8600993595 8600993595. જરૂર સંપર્ક કરજો. ડોક્ટર ગાંધી, પ્રોસ્ટેટ કેન્સર શબ્દ તો બધાએ સાંભળ્યો છે, તો એની જાણકારી કઈ રીતે આપશો, એના સિમ્પટમ્સ શું હોય છે?
4: હવે પ્રોસ્ટેટ કેન્સર જ્યારે પણ ફોર્મ થાય છે તો કઈ અલગ સિમ્પટમ્સ નથી આવતા. જે નોર્મલ નોન કેન્સરસ એનલાર્જમેન્ટ જે પ્રોસ્ટેટની ગ્રંથિ વધે છે એ સેમ સિમ્પટમ્સ પ્રોસ્ટેટ કેન્સરમાં પણ જોવા મળે છે. મુખ્ય સિમ્પટમ્સ એ હોય છે કે રાતે વારંવાર ઉઠવું, પિશાબ કરવા જવું, યુરિન કંટ્રોલ કોઈ વાર નહીં થવું, કોઈ વાર જોર લગાવવું પડે, કોઈ વાર કપડામાં જ પિશાબ થઈ જાય. તો આ જે આમ પ્રોબ્લેમ્સ આવે છે 50 વર્ષના ઉંમર પછી

0: કાયમ લોકોમાં જે પ્રોસ્ટેટની પ્રોબ્લેમ્સ જોવામાં આવે છે, સેમ પ્રોબ્લેમ્સ પ્રોસ્ટેટ કેન્સરમાં પણ જોવામાં આવે છે. સિવિયર કેસીસ જ્યારે હોય, જ્યારે સ્ટેજ ફોર પ્રોસ્ટેટ કેન્સર જાન પડે, ત્યારે કોઈક વાર પેશન્ટને ખેંચ આવે, જ્યારે બ્રેઇનમાં સ્પ્રેડ થઈ ગયું હોય, યા તો કોઈક વાર કમરમાં સ્પ્રેડ થઈ ગયું હોય તો ફ્રેક્ચર થઈ જાય, જેને અમે સ્પાઇનલ ફ્રેક્ચર્સ કહીએ. કારણ કોઈક વાર પેશન્ટની પેરાપ્લેજિયા થઈ જાય, જેથી આપણે પેરાલિસિસનો એટેક પણ કહી શકીએ છીએ. અને કોઈક વાર પેશન્ટના જે લોઅર લિમ્બ ફ્રેક્ચર્સ હોય તે પણ થઈ શકે છે, જે અમે પેથોલોજીકલ ફ્રેક્ચર્સ કહી શકીએ છીએ. સિવિયર કેસીસમાં કોઈક વાર પેશન્ટનું પેશાબ પણ બંધ થઈ જાય અને કોઈક વાર કિડની ફેલ પણ થઈ જાય. તો આવા જ્યારે સિમ્પટમ્સ આવે છે તો મોસ્ટલી કેન્સર સ્ટેજ 4 કેન્સર હોય છે અને એનું ટ્રીટમેન્ટ કરવું બહુ જરૂરી છે.
1: ડોક્ટર, આજના એપિસોડમાં આપ શ્રોતાઓને તમારા તરફથી શું ટિપ્સ આપશો?
0: અને દરેક પુરુષ જે 50 વર્ષની વય ક્રોસ કરી ચૂક્યા હોય, એ લોકોએ એકવાર પોતાનો પીએસએ કરાવી લેવો. જે સિમ્પલ બ્લડ ટેસ્ટ છે, એ પીએસએ નોર્મલ લેવલ પર હોવાથી કંઈ ચિંતા કરવાની જરૂર નથી. પર એક્સિડેન્ટલી જો ડાયગ્નોઝ થાય હાયર લેવલ પર, તો તરત યુરો ઓન્કોલોજીસ્ટને સંપર્ક કરો અને ફર્ધર અસેસમેન્ટ કરાવો.
1: શ્રોતાઓ, હું એ જણાવવા માંગીશ કે પ્રોસ્ટેટ કેન્સર અને એનાથી જોડાયેલી આ ટ્રીટમેન્ટ એટલે ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ, જેના વિશે વધુ માહિતી તમને જોઈએ તો જરૂરથી સંપર્ક કરો ડોક્ટર હિમેશ ગાંધી, રોબોટિક યુરો ઓન્કોસર્જન, રૂબી હોલ ક્લિનિક. કોન્ટેક્ટ નંબર 8600993595, 8600993595. જરૂર સંપર્ક કરો. શ્રોતાઓ, ફરી મળીશું આપણા આવનારા એપિસોડમાં રૂબી હોલ ક્લિનિક પુના પ્રસ્તુત ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ ફોર પ્રોસ્ટેટ કેન્સર આ કાર્યક્રમમાં. ધન્યવાદ ડોક્ટર હિમેશ ગાંધી.
2: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ રૂબી હોલ ક્લિનિક પુણે.
3: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. રજૂ કરીએ છીએ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ.

લતા મંગેશકર, આશા ભોંસલે અને સાથીઓના સ્વરમાં આ હતું પડોસન ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, તરન્નુમ કાર્યક્રમમાં આવો હવે સાંભળીએ જ્વેલ થીફ ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં. એસ ડી બર્મનનું સંગીત છે અને ગીત રચના શૈલેન્દ્રની.

લતા મંગેશકરના સ્વરમાં આ હતું મુનિમજી ફિલ્મનું ગીત. ગીત રચના હતી સાહિરની અને સંગીત હતું એસ ડી બર્મનનું. કાર્યક્રમમાં હવે સાંભળીએ પેઇંગ ગેસ્ટ ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં.

કિશોર કુમારના સ્વરમાં હતું પ્રેમ પૂજારી ફિલ્મનું ગીત, એસ ડી બર્મનનું સંગીત હતું અને ગીત રચના નીરજની. શ્રોતા મિત્રો, કાર્યક્રમની સમાપ્તિમાં સાંભળી આશા ભોંસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં હમદોનું ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો તરન્નુમ કાર્યક્રમ સમાપ્ત થયો. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં એટલે કે બરાબર 12 વાગે સાંભળીશું મુખ્ય સમાચારો.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રગીત જનગણ મનના રચયિતા અને મહાન કવિ રવિન્દ્રનાથ ટાગોરની આજે જન્મજયંતિ. 7 મે 1861 રોજ કલકત્તામાં થયો હતો જન્મ. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર ભારતના પહેલા નોબેલ પુરસ્કાર વિજેતા અને સાહિત્ય ક્ષેત્રે આ પુરસ્કાર મેળવનારા પહેલા બિન યુરોપિયન વ્યક્તિ હતા. આતંકવાદ વિરુદ્ધ ભારતીય સેનાની કાર્યવાહી ઓપરેશન સિંદૂરને આજે 1 વર્ષ પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું, ઓપરેશન સિંદૂર આપણા સશસ્ત્ર દળોની હિંમત અને દ્રઢ નિશ્ચયને દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળે ભારતીય સશસ્ત્ર દળોના શૌર્યને સન્માન આપવા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રોફાઇલ પિક્ચર બદલ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઓપરેશન સિંદૂર અભિયાન દેશના દુશ્મનોને હંમેશા સશસ્ત્ર દળોની અદમ્ય પ્રહાર શક્તિની યાદ અપાવશે. કેરલમમાં નવી સરકાર બનાવવા માટે કોંગ્રેસ પક્ષ ચર્ચા કરી રહ્યું છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફે રાજ્યની 140 વિધાનસભા બેઠકોમાંથી 102 બેઠકો જીતી છે. તમિળનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગમ ડીએમકેના વડા એમકે સ્ટાલિને કહ્યું, તેમનો પક્ષ રાજ્યમાં નવા પક્ષને અપાયેલા જનાદેશનું સન્માન કરે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે નવા શ્રમ સંહિતા હેઠળ 40 વર્ષ અને તેથી વધુ વયના શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક આરોગ્ય તપાસ પહેલનો પ્રારંભ કરાવ્યો. મણિપુરમાં ઉગ્રવાદી સંગઠનોના અનેક કેડરની ધરપકડ, હથિયારો અને વિસ્ફોટકો જપ્ત. બાંગ્લાદેશમાં ગત 24 કલાકમાં ઓરીના રોગચાળાથી વધુ 7 બાળકના મોત. મહેસાણાના યાત્રાધામ બહુચરાજી મંદિર સામે કુકડાની પ્રતિમાઓ સ્થાપિત, શક્તિપીઠની શોભામાં વધારો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા 1 વર્ષમાં 24,000થી વધુ દર્દીઓને 2.39 કરોડ રૂપિયાના ઇન્સ્યુલિન ઇન્જેક્શન નિઃશુલ્ક અપાયા. આઈપીએલ ક્રિકેટમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 33 રને હરાવ્યું. આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ઉત્તરપ્રદેશમાં સાંજે 7:30 વાગે મુકાબલો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આપને માહિતગાર કરું આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોથી.

બાર વાગીને 5 મિનિટે યાદો કી મહેફિલ, બપોરે 1 વાગે સુરીલા સફર, 2 વાગે ત્રિવેણી કાર્યક્રમ, 2 વાગીને 35 મિનિટે ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં સુગમ સંગીત સાંભળીશું, 3 વાગે સખી સહેલી, 4 વાગે પિટારામાં આજ કે મહેમાન. સાંજે 5 વાગ્યે સરગમ, 5 વાગીને 30 મિનિટે ગુજરાતી ગીતો કાર્યક્રમ સુરીલી સાંજમાં, 6 વાગ્યે હિન્દી રેટ્રો સોંગ્સ સુરીલા સફર કાર્યક્રમમાં. સાંજે 7 વાગ્યે જયમાલા. શ્રોતા મિત્રો, 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર અને રાષ્ટ્રીય સમાચાર 7 વાગીને 50 મિનિટે.

રાત્રે 8 વાગ્યે હવા મહેલ, 8:15 ઝરોખા અને ત્યારબાદ નવા હિન્દી ફિલ્મી ગીતો ચિત્રલોક કાર્યક્રમમાં. મિત્રો, રાત્રે 9 વાગ્યે કાર્યક્રમ આપ કે લિયે.

9:30 ફિલ્મ સંગીત, રાત્રે 10 વાગ્યે છાયા ગીત અને 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત. શ્રોતા મિત્રો, આ હતી વિગતો આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. હવે પછીનો કાર્યક્રમ યાદો કી મહેફિલ, બસ થોડી જ વારમાં.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: निगाहों की जादूगरी, आप सुन रहे थे ये गाना शबनम फिल्म से। लता मंगेशकर का स्वर था, प्रेम धवन की रचना और उषा खन्ना का संगीत। साथियों, आज के यादों की महफिल कार्यक्रम में हमने शामिल किए हैं सुप्रसिद्ध गीतकार और संगीतकार प्रेम धवन के कुछ नायाब गीत।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: प्रेम धवन की ये रचना आप सुन रहे थे, जिसका संगीत तैयार किया था संगीतकार चित्रगुप्त ने। आवाज़ें थीं मोहम्मद रफ़ी और लता मंगेशकर की। जबक फिल्म का ये दो गाना भी आप सुन रहे थे। बढ़ेंगे अगले गाने की ओर, लेकिन उससे पहले ये संदेश।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે ત્યાં। હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: आलस भरी सुबह जैसे चाय में घुल जाए चीनी.
4: देखो जी बहार आई, बाहों में खिली कलियां.
3: आपके जीवन में घोलते हैं संगीत, भूले बिसरे गीत.
5: मैं तेरा राग, तू मेरी रागनी.
3: गुजरे दौर की आवाजें, धुनों की अनूठी परवाज, सुनहरे गानों का अंदाज आपकी सुबह को बनाए खास. भूले बिसरे गीत
4: तुम्हारी याद सताते हैं
3: हर रोज सुबह 7 बजे सिर्फ विविध भारती पर.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: हमारा प्रसारण आप सुन रहे हैं देश की सुरीली धड़कन विविध भारती से. थोड़ा सा इंतजार करना होगा सुरीला सफर कार्यक्रम के लिए.

0: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, બપોરના 1:20 થવા જઈ રહી છે. થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર સાંભળીશું, ત્યારબાદ સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ સાંભળીશું.
1: આકાશવાણી સમાચાર, સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળના રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ. આતંકવાદ વિરુદ્ધ ભારતીય સેનાની કાર્યવાહી ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ. પ્રધાનમંત્રીએ કહ્યું, દેશ આતંકવાદ અને તેના સમર્થકોનો નાશ કરવા પોતાના સંકલ્પ પર મક્કમ. પંજાબના મોહાલી અને ચંદીગઢમાં 12 સ્થળ પર ઈડીનું તપાસ અભિયાન. અમેરિકાએ હોર્મુઝ સામુદ્રધુનીથી વાણિજ્યિક જહાજોને સુરક્ષિત બહાર કાઢવા શરૂ કરેલા અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને અટકાવ્યું. અને આઈપીએલ ક્રિકેટમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આજે લખનઉમાં મુકાબલો. સમાચાર વિગતવાર. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળના રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું. પટનાના ગાંધી મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના અનેક વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં શપથગ્રહણ સમારોહ યોજાયો. રત્નેશ સદા, કુમાર શૈલેન્દ્ર, શીલાકુમાર, કેદાર પ્રસાદ ગુપ્તા અને લખેન્દ્રકુમાર રોશને પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા, જ્યારે નિશાંત કુમાર, વિજયકુમાર સિન્હા, દિલીપ જયસ્વાલ, લેસી સિંહે મંત્રીપદના શપથ લીધા. આ ઉપરાંત નીતિશ

0: મિશ્રા, રામકૃપાલ યાદવ, અશોક ચૌધરીએ શપથ લીધા છે. રાજ્યપાલ સૈયદ અતા હસનૈને નવનિયુક્ત મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. ભારતીય સેનાએ આજે ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ પર એક વીડિયો જાહેર કર્યો. તેમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ વિરુદ્ધ ભારતની સુવ્યવસ્થિત, સટીક અને અસરકારક કાર્યવાહીને દર્શાવાઈ છે. ભારતીય સેનાએ સોશિયલ મીડિયા સંદેશમાં દેશની દ્રઢ પ્રતિક્રિયા પર પ્રકાશ પાડ્યો અને દેશના સાર્વભૌમત્વ તથા નાગરિકોની સુરક્ષા પ્રત્યે પોતાના પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
1: इस बहुआयामी अभियान ने आतंकवादी खतरों को प्रभावी ढंग से निष्क्रिय कर दिया, पाकिस्तानी आक्रामकता को रोका और आतंकवाद के प्रति भारत की शून्य सहिष्णुता नीति को दृढ़ता से लागू किया. इस अभियान का उद्देश्य आतंकवाद के अपराधियों और योजनाकारों को दंडित करना और सीमा पार आतंकी ढांचे को नष्ट करना था. इस अभियान के परिणाम स्वरूप 9 प्रमुख आतंकी शिविरों का विनाश, 11 पाकिस्तानी हवाई अड्डों पर हमला और कई प्रमुख आतंकवादियों का खात्मा हुआ. भानु प्रताप सिंह की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं प्राची वाजपेयी.
0: આતંકવાદ વિરુદ્ધ ભારતીય સેનાએ કરેલા અભિયાન ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ ભારતીય સેનાને નમન કર્યું. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, દેશ આતંકવાદ અને તેના સમર્થકોનો નાશ કરવા પોતાના સંકલ્પ પર મક્કમ છે. ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર દરમિયાન અદ્વિતીય સાહસ, સટીકતા અને દ્રઢ સંકલ્પનું પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું, સુરક્ષા દળોએ પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર હુમલો કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. શ્રી મોદીએ ઓપરેશન સિંદૂર આતંકવાદ વિરુદ્ધ ભારતના દ્રઢ પ્રતિક્રિયા અને રાષ્ટ્રીય સુરક્ષાના સંરક્ષણ પ્રત્યે તેમની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે તેમ પણ ઉમેર્યું.
2: Identify, track and punish every terrorist and their backers.
3: Terror or talk ek saath nahi ho sakta. Terror or trade ek saath nahi chal sakte. Aur pani aur khoon bhi ek saath nahi beh sakta.
0: તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, દેશના સશસ્ત્ર દળોનું સાહસ અને સમર્પણ સતત રાષ્ટ્રની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઓપરેશન સિંદૂર એક એવું અભિયાન રહ્યું જે હંમેશા આપણા દુશ્મનોને સેનાની શક્તિની યાદ અપાવતું રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓપરેશન સિંદૂરને આતંકવાદ અને રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને નાગરિકોની સલામતી માટે જોખમી તમામ શક્તિઓ સામેના અદમ્ય સંકલ્પનો નિર્ણાયક પુરાવો ગણાવ્યો. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું છે કે આપણા સશસ્ત્ર દળોની અતૂટ હિંમત અને બહાદુરીએ ખાતરી આપી કે આતંકવાદી નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યા અને તેના નાશ કરવામાં આવ્યો હતો. ભારતીય સશસ્ત્ર દળના અદભુત શૌર્ય અને સાહસના પ્રમાણ ઓપરેશન સિંદૂરને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સશસ્ત્ર દળોના શૌર્યને સન્માન આપવા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રોફાઇલ પિક્ચર બદલ્યું છે. તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા સશસ્ત્ર દળોની સફળતા અને તેમના પ્રત્યે સન્માન વ્યક્ત કરવા દેશવાસીઓને પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રોફાઇલ પિક્ચર બદલવાની અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પ્રવર્તન નિદેશાલય ઈડી પંજાબના મોહાલી અને ચંદીગઢમાં 12 સ્થળ પર તપાસ અભિયાન હેઠળ તપાસ કરી રહી છે. આ કાર્યવાહી ગ્રેટર મોહાલી ક્ષેત્ર વિકાસ સત્તામંડળ GMADA પાસેથી જમીન ઉપયોગ પરિવર્તન પરવાના મેળવવા અંગે થયેલી છેતરપિંડી અને નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી મામલે કરવામાં આવી રહી છે. ઈડી દ્વારા નીતિન ગોહિલની તપાસ કરવામાં આવી રહી છે. તેમની ઉપર GMADA વેરાની ચૂકવણી ન કરનારા બિલ્ડરોની મદદ કરવા અને તેમને રાજકીય આશરો આપવાનો આક્ષેપ છે. તેઓ પંજાબના મુખ્યમંત્રીના વિશેષ કાર્ય પર તહેનાત અધિકારી રાજબીર ગુહમનના નજીકના સહયોગી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ નવી દિલ્હીમાં નવા શ્રમ સંહિતા હેઠળ 40 વર્ષ અને તેનાથી વધુ વયના શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક આરોગ્ય તપાસ પહેલનો પ્રારંભ કરાવ્યો. નવી દિલ્હીમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઉદઘાટન કરતા શ્રી માંડવીયાએ કહ્યું, ESIC હેઠળ આવરી લેવાયેલા લોકોની સંખ્યા એક દાયકામાં 7 કરોડથી વધીને 15 કરોડ થઈ છે.

0: आज से एक दशक पहले देश में केवल 30 करोड़ लोगों को सोशल सिक्योरिटी का कवरेज मिलता था, लेकिन 12 साल के बाद इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन के डायरेक्टर जनरल ने अनाउंसमेंट करा कि भारत में सोशल सिक्योरिटी कवरेज बढ़ के मोदी गवर्नमेंट के प्रयासों से आज देश में 94 करोड़ लोगों को सोशल सिक्योरिटी की कवरेज मिल रहा है।
1: કેરળમાં નવી સરકાર બનાવવા કોંગ્રેસ પક્ષ ચર્ચા કરી રહ્યું છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફએ રાજ્યની 140 વિધાનસભા બેઠકોમાંથી 102 બેઠકો જીતી છે. ચેન્નાઈથી તિરુવનંતપુરમ પહોંચ્યા બાદ રાજ્યપાલનો સંપર્ક કરાશે. બીજી તરફ તમિળનાડુ ડીએમકેના વડા એમકે સ્ટાલિને કહ્યું તેમનો પક્ષ રાજ્યમાં નવા પક્ષને અપાયેલા જનાદેશનું સન્માન કરે છે અને ફરીથી ચૂંટણી કે કોઈ બંધારણીય કટોકટી ઇચ્છતા નથી. તેમણે કહ્યું કે તેમનો પક્ષ નવી સરકારની રચનામાં અવરોધ નહીં લાવે. અમેરિકાએ હોર્મુઝ સામુદ્રધુનીથી વાણિજ્યિક જહાજોની સુરક્ષિત બહાર કાઢવા શરૂ કરેલા અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને અટકાવી દીધું. સાઉદી અરેબે આ અભિયાનમાં સામેલ અમેરિકાના વિમાનોને મંજૂરી નથી આપી. સ્થાનિક માધ્યમોના અહેવાલ મુજબ રવિવારે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની આ જાહેરાત બાદથી સાઉદી અરબ અને અન્ય અખાતી દેશ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અહેવાલમાં જણાવાયું હતું કે ટ્રમ્પે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાત કરી, પરંતુ કોઈ સમજૂતી ન થઈ શકી. દરમિયાન ઈરાનના બંદર અને દરિયાઈ સંગઠને જાહેરાત કરી કે તેઓ હોર્મુઝ જળમાર્ગમાં વાણિજ્યિક જહાજોને દરિયાઈ ટેકનિકલ અને તબીબી સહાય સેવા પૂરી પાડવા તૈયાર છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો થશે. લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સાંજે 7:30 વાગે આ મેચ શરૂ થશે. લખનઉની ટીમ રિષભ પંત અને બેંગલુરુની ટીમ રજત પાટીદારની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. પોઈન્ટ ટેબલમાં હાલ બેંગલુરુની ટીમ ત્રીજા અને લખનઉની ટીમ 10મા ક્રમાંક પર છે. રાષ્ટ્રગીત જનગણ મનના રચયિતા અને મહાન કવિ રવિન્દ્રનાથ ટાગોરની આજે જન્મજયંતિ છે. 7 મે 1861 રોજ કોલકાતામાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ થયો હતો. તેઓ ભારતના પહેલા નોબેલ પુરસ્કાર વિજેતા હતા અને સાહિત્ય ક્ષેત્રે આ પુરસ્કાર મેળવનારા પહેલા બિન યુરોપિયન વ્યક્તિ હતા. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આક્ષેપ લગાવતા કહ્યું ભાજપના નેતા શુભેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યા મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર દ્વારા ફેલાયેલી હિંસાની રાજનીતિનું વધુ એક ભયજનક ઉદાહરણ છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પ્રધાને આ ઘટનાને લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને તૃણમૂલની કોંગ્રેસ વિરોધ પક્ષની સરકાર દ્વારા નુકસાન પહોંચાડવાની સમજી વિચારેલું ષડયંત્ર ગણાવ્યું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળના રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ. આતંકવાદ વિરુદ્ધ ભારતીય સેનાની કાર્યવાહી ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ. પ્રધાનમંત્રીએ કહ્યું દેશ આતંકવાદ અને તેના સમર્થકોનો નાશ કરવા પોતાના સંકલ્પ પર મક્કમ. પંજાબના મોહાલી અને ચંદીગઢમાં 12 સ્થળ પર ઈડીનું તપાસ અભિયાન. અમેરિકાએ હોર્મુઝ સામુદ્રધુણીથી વાણિજ્યિક જહાજોને સુરક્ષિત બહાર કાઢવા શરૂ કરેલા અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને અટકાવ્યું. અને આઈપીએલ ક્રિકેટમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આજે લખનઉમાં મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: और तस्वीर है एक अनजाने की, अजनबी तुम जाने पहचाने लगते हो, तब उनसे कहिए कि तुम भी चलो हम भी चलें, चलती रहे जिंदगी. एक साथी ने लिखा है कि यौवन के सपने अक्सर भविष्य को लेकर आशावादी होते हैं. इसमें करियर, प्यार और एक बेहतर जीवन की कामना होती है. यौवन के सपने सिर्फ करियर तक सीमित नहीं होते, बल्कि इसमें भावनात्मक और संबंधों से जुड़े सपने भी शामिल होते हैं. युवा अवस्था में इंसान नए विचारों और कल्पनाओं से भरा होता है जो उनके सपनों को रंगीन बनाते हैं. इसे अक्सर जीवन का सबसे प्रभावशाली और यादगार समय माना जाता है. बिल्कुल सही बात आपने लिखी है कि देखिए ना, एक छोटा बच्चा होता है, वो कब बड़ा जाता है, फिर स्कूल जाता है, नौकरी करता है, अपना घर बसाता है. इस दौरान उसको कितने पड़ावों से गुजरता है और ये जो युवावस्था होती है वहाँ पर उसकी सोच भी बदलती है, उसकी बहुत सारी जिम्मेदारियाँ भी हो जाती हैं. एक कमेंट में आया है कि जिंदगी में बदलाव ही एकमात्र निरंतर सत्य है, इसे रोकने के बजाय इसके साथ ढलना ही जीने का असली सलीका है. तो वहीं दूसरे साथी लिखते हैं कि वक्त बदलता है जिंदगी के साथ, जिंदगी बदलती है वक्त के साथ, वक्त नहीं बदलता अपनों के साथ, बस अपने बदल जाते हैं वक्त के साथ. बिल्कुल सही बात आप कह रहे हैं.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: નમસ્તે કવિતા, અચ્છા લગા કે આપ આયુષ્માન આરોગ્ય મંદિર મેં સર્વિકલ કેન્સર

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: अपने से ऊपर का जो स्टूडेंट है, हमसे ज्यादा होशियार है, उसको कहो 5-10 मिनट मेरे साथ बैठो, मुझे बताओ मैं ये सोच रहा हूँ ठीक है क्या, तुम करेक्ट करो.
2: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
4: भाई और भरा पूरा परिवार था, लेकिन सबने साथ छोड़ दिया. अब हम अकेले रह गए हैं, लेकिन सच तो सच को स्वीकार करना पड़ता है. एक साथी ने लिखा है कि बहुत ही खूबसूरत और गहन चिंतन है समय के इस अनमोल प्रवाह पर. आपकी ये पंक्तियाँ बचपन की मासूम खुशियों से लेकर यौवन के सपनों और वृद्धावस्था के अनुभवों तक जीवन के हर पड़ाव को इतनी कोमलता से बुनती हैं कि मन झूम उठता है. समय का वो दामन जो रिश्तों को नए रंग देता है, कभी छोड़ कर जाता है, कभी नए मेहमान लाता है, सचमुच जीवन का सार है. देखा जाए तो सचमुच जीवन के कितने रंग हैं, जिंदगी के इतने सारे रंग हैं कि हम समझ ही नहीं पाते कि जिंदगी दरअसल है क्या. और जब तक समझ आती है, तब तक जीवन गुजर चुका होता है. बहरहाल, जिंदगी का ये रंग क्या है, जरा इस गाने में सुनिए. बताइएगा हमसे आपकी पसंद कितनी मिलती है इस गाने में.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગની ચિંતન શિબિર ગાંધીનગરના અડાલજ પાસેના ત્રિમંદિર ખાતે ચાલી રહી છે. 3 દિવસની આ ચિંતન શિબિરનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમાપન કરશે. 3 દિવસ દરમિયાન ચિંતન શિબિરમાં વિવિધ વિષયોની ચર્ચા કરવામાં આવી રહી છે, જેમાં નાગરિકોને મહેસૂલ વિષય સમસ્યાઓના સરળ અને ઝડપી ઉકેલ સહિતના મુદ્દાઓ ચર્ચા કરવામાં આવી રહ્યા છે. આ શિબિરના ઉદઘાટન પ્રસંગે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરથી માંડી મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પ્રજાલક્ષી અભિગમ રાખવા ભાર મૂક્યો હતો. તેમણે નાગરિકો સમસ્યાના ઉકેલની આશા લઈને આવતા હોય ત્યારે તેમની સાથે સહૃદય આભાર રાખવા અધિકારીઓને અપીલ કરી હતી. ઓપરેશન સિંદૂરને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. ગયા વર્ષે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન નિયંત્રણ રેખા પાર અને પાકિસ્તાનની અંદર આતંકવાદી માળખાને તોડી પાડવા માટે એક શિક્ષાત્મક અને લક્ષિત ઝુંબેશ હાથ ધરાઈ, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર હુમલો કરાયો, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. મોટાભાગના આતંકવાદીઓ જૈશ એ મોહમ્મદ, લશ્કર એ તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોના હતા. આ ભારે નુકસાનથી પીડાતા પાકિસ્તાનને યુદ્ધવિરામનો આશરો લેવાની ફરજ પડી હતી. આ ઓપરેશને જમીન, હવા અને સમુદ્રમાં ઉચ્ચ ચોકસાઈ સંકલિત લશ્કરી કાર્યવાહી માટે ભારતની ક્ષમતા દર્શાવી. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ ખાતે યોજાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક ચાલી રહી છે. બીજા દિવસે પણ જિલ્લા તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ચૂંટાયેલી પાંખના વડાની નિમણૂક પર ચર્ચા કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા હતા. આજના દિવસ દરમિયાન નામો પર ચર્ચા કરવામાં આવશે. આ નામો પર મહોર મારવામાં આવ્યા બાદ તેની જાહેરાત કરાશે. વલસાડ પોલીસે નાસિકની

0: આંતરરાજ્ય ચોર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીના સભ્યો કારમાં આવીને બંગલાઓને નિશાન બનાવતા હતા. આ ટોળકીના મુખ્ય બે સાગરીતોની ધરપકડ કરી 34 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું નાયબ પોલીસ અધિક્ષક બીએન દવેએ જણાવ્યું.
1: બંને આરોપીઓ નાસિક પાસેના ગ્રીનવેલી ફાર્મ હાઉસ માંથી પકડાયેલા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ફાર્મ હાઉસ પણ ઘણી કિંમતનું છે અને આ આરોપીઓની પોતાની માલિકીનું છે અને ઘણા સમયથી આ બંને આરોપીઓ સાથે મળી આ પ્રકારની ઘરફોડ ચોરીઓ કરવાની ટેવવાળા છે. આ બંને આરોપીઓ વિરુદ્ધમાં મહારાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ઘણા બધા 10 થી વધારે ગુનાઓ દાખલ થયેલા છે.
0: દરિયાકાંઠાના વિસ્તારમાં આજે મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર નજીકથી 2 કરોડ 27 લાખ રૂપિયાથી વધુનો માદક પદાર્થ મળી આવ્યો. પોલીસે કુલ 4.5 કિલો માદક પદાર્થ કબજે કર્યો છે, જે અંગે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી. બીજી તરફ કચ્છમાં ફરી એકવાર માદક પદાર્થના 10 પેકેટ મળી આવ્યા છે. સરહદ સુરક્ષા દળ બીએસએફએ ક્રિક વિસ્તારમાંથી આ પેકેટ કબજે કર્યા. કંડલા બંદરે ફરી એકવાર ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. વર્ષ 2022 બાદ પ્રથમ વખત અહીંથી મોટા પાયે ઘઉંની નિકાસ હાથ ધરાતા વેપાર અને બંદર પ્રવૃત્તિઓમાં નવી સક્રિયતા જોવા મળી છે. કુલ 22,000 મેટ્રિક ટન ઘઉં એમવી થેરેસા જહાજ મારફતે વિદેશ મોકલવામાં આવ્યા છે. આ નિકાસ માત્ર વેપારી પ્રવૃત્તિ પૂરતી સીમિત રહી નથી, પરંતુ બંદરની કામગીરી, આયોજન ક્ષમતા અને આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે વધતી વિશ્વસનીયતાનું પણ પ્રતિબિંબ બની છે. લાંબા સમય બાદ ઘઉંની મોટા પાયે નિકાસ સફળતાપૂર્વક પૂર્ણ થતાં વેપારીઓ અને શિપિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા વર્ગોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસે આગની ઘટના ઘટી હતી. નેશનલ હાઇવે 48 પર એક હોટલ નજીક પાર્ક કરાયેલા કેમિકલ ભરેલા કન્ટેનરમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા, જેથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારનો સર્વિસ રોડ બંધ કરી દેવાયો હતો. આગના કારણે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. નવસારી કોર્ટે બોગસ પ્રમાણપત્રોથી સરકારી નોકરી મેળવનારી મહિલાને 3 વર્ષની કેદ ફટકારી છે. વર્ષ 2007માં બોગસ પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવનાર મહિલાને નવસારીની અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ફર્સ્ટ ક્લાસ કોર્ટે 3 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો છે. જ્યારે સહ આરોપીનું સુનાવણી દરમિયાન મૃત્યુ થયું હોવાથી તેમની સામેનો કેસ પડતો મૂકવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રેવદ્રા ગામની રહેવાસી મહિલાએ વર્ષ 2007માં નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અંતર્ગતની શાળાઓમાં વિદ્યા સહાયકની ભરતી માટે અરજી કરી હતી. તેણે રજૂ કરેલા બૃહદ ગુજરાત સંગીત સમિતિનું સંગીત વિશારદ બીએ પદવી વર્ષ 2006માં પ્રથમ પ્રયત્ને પાસ કરી હોવાના બનાવટી ગુણપત્રક અને સર્ટિફિકેટથી નોકરી મેળવી લીધી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રોનું પ્રસારણ. શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતો સાંભળી તે પહેલા આ સંદેશ.
3: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
4: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
3: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
4: હા, 1 થી 15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
3: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
4: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.
5: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
4: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
3: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
4: હા, 1 થી 15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ

0: ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
0: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: નઈની ભાર
1: નઈનો ખાતરનો કમાલ ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે
2: સરસ મેળો ત્યાં બાળકોને મજા આવશે
3: હા 1-15 મે સુધી છે ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે ત્યાં હેન્ડીક્રાફ્ટ ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે
2: અરે વાહ એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર
4: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत प्रायोजक वीको वज्रदंती भारत का गम एक्सपर्ट
5: श्रोता मित्रों गुजराती गीतों ना कार्यक्रम में आपने संभाळूं कल्याणी कोठारकर ना स्वर में मुकेश जोशी नी रचना

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
2: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
4: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ સુરેશ દલાલની ગીત રચના, સ્વર સૃષ્ટિ ભટ્ટનો।

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: સહકાર

0: શાલિની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: ખુશાલીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશાલ.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક

0: કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
3: અને શ્રોતા મિત્રો, કાર્યક્રમની સમાપ્તિમાં સાંભળીએ મિતાલી અને ભૂપેન્દ્ર સિંહના સ્વરમાં માધવ રામાનુજની આ ગીત રચના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી

0: સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
3: શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. અમારો હવે પછીનો કાર્યક્રમ બસ થોડી જ વારમાં.
4: પ્રિય સેવા, દેશ કી સુરીલી ધડકન, સખી સહેલી કાર્યક્રમ કે લીએ કીજે બસ થોડા સા ઇંતજાર.

નમસ્કાર. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સંધ્યાના આ મનોહર સમયે આકાશવાણીના આંગણે હું કાનન વ્યાસ આપ સૌનું સ્વાગત કરું છું. સાંજના સમયે સમય થયો છે આપના મનપસંદ કાર્યક્રમ સરગમનો. ચાલો આ સફરની શરૂઆત કરીએ એવા ગીતથી જે ફિલ્મ ખામોશીનું છે. સ્વર આપ્યો છે કવિતા કૃષ્ણમૂર્તિ અને કુમાર સાનું, સંગીત જતિન લલિતનું અને રચના કરી છે મજરૂ સુલતાનપુરીએ.

ગુલઝાર સાહેબની માસ્ટરપીસ ફિલ્મ માચીસનું આ ગીત હવે માણીશું. વિશાલ ભારદ્વાજના સંગીત નિર્દેશનમાં અને ગુલઝારના શબ્દોથી સજાવેલું આ ગીત આપણને વીતેલા દિવસોની યાદ અપાવે છે. હરિહરન, સુરેશ વાડકર, વિનોદ સહગલ અને રૂપાંગર પાકચી જેવા કલાકારોના કંઠે ગવાયેલી આ રચના હવે સાંભળીશું. ગીતના શબ્દો છે છોડ આયે હમ.

આકાશવાણીના આ સરગમ કાર્યક્રમમાં હવે સમય થયો છે એવા ગીતનો જેની ગુંજ આજે રણપ્રદેશની યાદ અપાવે છે. ફિલ્મ છે ખુદા ગવા, લક્ષ્મીકાંત પેરાલેલના સંગીત નિર્દેશન, આનંદ બક્ષીના શબ્દો, કવિતા કૃષ્ણમૂર્તિ અને મોહમ્મદ અઝીઝના સ્વરમાં માણીશું આ રચના.

હવે પછીનું ગીત માણીશું ફિલ્મ હમ. સંગીત લક્ષ્મીકાંત પેરેલાલ, શબ્દો આનંદ બક્ષીના અને સ્વર આપ્યો છે મોહમ્મદ અઝીઝ, ઉદિત નારાયણ, અલકા યાનિક, સુદેશ ભોસલે અને સોનાલી બાજપેયી.

હવે પછીની પ્રસ્તુતિ સાંભળીશું ફિલ્મ કરણ અર્જુન. ગાયક કુમાર સાનુ, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને સાથીઓના સ્વર, શબ્દો ઇન્દેવરના અને સંગીત રાજેશ રોશનનું.

શ્રોતા મિત્રો, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સરગમ અંતર્ગત હિન્દી ફિલ્મી ગીતો. સમય થયો છે સુરીલી સાંજ કાર્યક્રમનો, જેમાં માણીશું કેટલાક ગુજરાતી ગીતો. આ કાર્યક્રમમાં આપ સાંભળશો એક સુંદર ગઝલ, જેના શબ્દો છે ખુદા તારી કસોટીની પ્રથા. આ ગઝલના રચયિતા છે શાયર શ્રી બરકત વિરાણી, જેમણે સાહિત્ય જગત બેફામના ઉપનામથી ઓળખે છે, અને ગાયક છે મનહર ઉદાસ. આ રચનામાં ભક્ત અને ભગવાન વચ્ચેનો નિખાલસ સંવાદ રજૂ કરાયો છે.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી

0: વગેરે બદુલો, આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. ચાયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
5: શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે કવિ આદિલ મંસૂરીની રચિત એક ગઝલ, જેને સ્વર આપ્યો છે મનહર ઉદાસી।

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: હર રોજ સુબહ 7 વાગે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
4: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
3: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
4: હા, 1 થી 15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
3: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
4: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
5: રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
4: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
3: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
4: હા, 1 થી 15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
3: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
4: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
6: શ્રોતા મિત્રો, હવેનું ગીત માણીશું જેને સ્વર આપ્યો છે હેમુ ગઢવી અને સાથીઓએ, અને શબ્દો છે ઝવેરચંદ મેઘાણીના.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા સુરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત કેટલાક ગુજરાતી ગીતો. પ્રસારણ વિવિધ ભારતીના વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રથી કરવામાં આવ્યું છે.

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, સમય થયો છે સુરીલા સફર કાર્યક્રમ અંતર્ગત કેટલાક હિન્દી રેટ્રો ગીતોનું. સૌપ્રથમ ગીત સાંભળીશું ફિલ્મ કાલા પાનીનું, જેને સ્વર આપ્યો છે આશા ભોંસલે અને મોહમ્મદ રફી, સંગીત આપ્યું છે એસ ટી બર્મન અને શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: હવે પછીનું ગીત સાંભળીશું ફિલ્મ અનપઢનું, જેને સ્વર આપ્યો છે લતા મંગેશકર, સંગીત આપ્યું છે મદન મોહન અને શબ્દો છે રાજેન્દર કિશનના.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: હવે જે ગીત આવી રહ્યું છે તે છે ફિલ્મ આંધી, જેને સ્વર આપ્યો છે લતા મંગેશકર અને કિશોર કુમારે. સંગીત આપ્યું છે રાહુલ દેવ બર્મન અને શબ્દો છે ગુલઝારના.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: આ સંદેશમાં સાંભળીશું ફિલ્મ ચિચ્ચો.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: હવે જે ગીત આવ્યું છે તે ફિલ્મ કિનારા, જેને સ્વર આપ્યો છે લતા મંગેશકર અને ભૂપિંદર, સંગીત આર ડી બર્મનનું અને શબ્દો છે ગુલઝારના.
4: યે લડી હૈ લમ્હોં કી ઝાલર બના લી હૈ ઇસકી, કભી પહેન લેતા હું કભી ઉતાર દેતા હું, બસ યહી પેશ કર રહા હું. નામ પતા નહીં, રખા ભી નહીં, જાનતા હું વક્ત કી ગર્દ મેં ડૂબ જાયેગા, ગુમ હો જાયેગા. જો યાદ રહેગા સિર્ફ

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: હવે પછીનું જે ગીત આવી રહ્યું છે તે છે ફિલ્મ જંગલી. સ્વર આપ્યો છે મોહમ્મદ રફી, સંગીત શંકર જયકિશન અને શબ્દો છે હસરત જયપુરીના.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા હતા અમારો મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ જયમાલા. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. સમય થયો છે એક ગુજરાતી ગીતનો.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શ્રોતા મિત્રો, સમય વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. સમય થયો છે ગુજરાતીમાં સમાચારનો.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઓપરેશન સિંધુને એક વર્ષ પૂર્ણ. ભારતે કહ્યું, ઓપરેશન સિંધુ દ્વારા પાકિસ્તાનને પહેલગામ આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ મળ્યો. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશના સૈન્યની કામગીરીને બિરદાવી. તમિલનાડુના રાજ્ય

0: રાજ્યપાલે ટીવી કે પ્રમુખ સી જોસેફ વિજયને સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી સમર્થન ન હોવાનું જણાવ્યું. વિયેતનામના રાષ્ટ્રપતિ મુંબઈમાં બિઝનેસ ફોરમને સંબોધતા કહ્યું કે ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક. ઇઝરાયેલે લેબનોનમાં ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાના ઠેકાણ પર હુમલો કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આરસીબીએ ટોસ જીતીને લખનૌ સુપર જાયન્ટ્સને બેટિંગ સોંપ્યું. સમાચાર વિગતવાર. ભારતે આજે કહ્યું છે કે તેણે ઓપરેશન સિંધુ દરમિયાન પાકિસ્તાનને સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ યોગ્ય જવાબ આપ્યો છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે ભાર મૂક્યો કે પાકિસ્તાન લાંબા સમયથી સરહદ પાર આતંકવાદનો ઉપયોગ રાજ્યનીતિના સાધન તરીકે કરે છે. તેમણે કહ્યું કે ભારતને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈને મજબૂત બનાવવા માટે કાર્યવાહી યથાવત રાખશે.
1: પૂરે દુનિયાને દેખા કિસ પ્રકાર કે બર્બરતા કે સાથ પહેલગામ મેં આતંકવાદી હમલા હુઆ થા જિસમે 26 માસૂમ લોગો કે જાની ગઈ થી. હમ લોગો ને પાકિસ્તાન કો ઉસકે બાદ ઓપરેશન સિંદૂર કે જરિયે મુંહતોડ જવાબ દિયા ઉનકે સીમા પાર સે આતંકવાદ કે સમર્થન કે લિયે. પૂરે દુનિયા જાનતી હૈ કે પાકિસ્તાન સીમા પાર સે આતંકવાદ કો એક ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ સ્ટેટ પોલિસી કી તરહ ઉસકા ઇસ્તેમાલ કરતા હૈ.
0: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને સ્વદેશ પરત મોકલવા અંગેના પ્રશ્નના જવાબમાં શ્રી જયસ્વાલે કહ્યું કે બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય ચકાસણીના 2860થી વધુ કેસ પેન્ડિંગ છે.
1: જો લોગ અવૈધ ઢંગ સે હમારે યહાં રહે રહે હૈં ઇસમે હમકો બાંગ્લાદેશ કી સહયોગ ચાહિયે તાકી વો ઉનકો રિપેટ્રિએટ કિયા જાયે અપને દેશ. પિછલે કુછ સાલ મે 2860 સે ઉપર એસે મસલે હૈં જિસમે હમ લોગો ને રાષ્ટ્રીય સત્યાપન કે લિયે બાંગ્લાદેશ કો ખબર કિયા હૈ ઓર યે સભી મામલે ઉનકે યહાં લંબિત હૈં. હમારા યે નીતિ હૈ કે જો ભી વિદેશી નાગરિક હમારે યહાં અવૈધ રૂપ સે રહ રહા હૈ વો ઉનકો અપને દેશ જાના પડેગા જબ ઉનકી નેશનાલિટી વેરિફિકેશન ઉનકા રાષ્ટ્રીયતા કા સત્યાપન હો જાતા હૈ.
0: કેનેડામાં ખાલિસ્તાની જૂથો અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ભારતે સતત ઉગ્રવાદી અને અલગતાવાદી તત્વો દ્વારા કેનેડિયન પ્રદેશના સલામત આશ્રયસ્થાન તરીકે ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતે વારંવાર કેનેડા સરકારને તેની ભૂમિ પરથી કાર્યરત ભારત વિરોધી ઉગ્રવાદી તત્વો સામે અસરકારક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓપરેશન સિંદૂરને આતંકવાદ અને આપણા સાર્વભૌમત્વ અને નાગરિકોની સલામતી માટે જોખમરૂપ તથા પરિબળો સામે ભારતના અટલ સંકલ્પનો નિર્ણાયક પ્રમાણ ગણાવ્યું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે પહેલગામ ખાતે થયેલા ક્રૂર હુમલાનો યોગ્ય અને અનુકરણીય ચોકસાઈ સાથે સામનો કરવામાં આવ્યો હતો. તેમણે પુનરોચ્ચાર કર્યો કે જે લોકો ભારતને ધમકી આપવા માગે છે તેઓએ જાણવું જોઈએ કે આપણું રાષ્ટ્ર સતર્ક, સંયુક્ત અને તાકાતથી જવાબ આપવા માટે સજ્જ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ આતંકવાદને હરાવવા અને તેના સક્ષમ ઇકોસિસ્ટમને તોડી પાડવાના પોતાના સંકલ્પમાં અડગ છે. ઓપરેશન સિંદૂરના એક વર્ષ પૂર્ણ થવા પર સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન દરમિયાન અપ્રતિમ હિંમત, ચોકસાઈ અને સંકલ્પ દર્શાવ્યો હતો. તેમણે કહ્યું કે દળોએ પહેલગામમાં નિર્દોષ ભારતીયો પર હુમલો કરવાની હિંમત કરનારાઓને યોગ્ય જવાબ આપ્યો. શ્રી મોદીએ એમ પણ ઉમેર્યું કે સમગ્ર રાષ્ટ્ર સશસ્ત્ર દળોને તેમની બહાદુરી માટે સલામ કરે છે. તમિલનાડુમાં રાજકીય મડાગાંઠ વચ્ચે નવી સરકાર બનાવવા માટે વાટાઘાટો ચાલી રહી છે. આ સંદર્ભમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્ડેકરે આજે ચેન્નાઈના લોકભવનમાં ટીવી કે પ્રમુખ સી જોસેફ વિજયને આમંત્રણ આપ્યું હતું. લોકભવન તરફથી પ્રેસ નોંધમાં જણાવવામાં આવ્યું છે કે બેઠક દરમિયાન રાજ્યપાલે સમજાવ્યું હતું કે સરકાર બનાવવા માટે તમિલનાડુ વિધાનસભામાં જરૂરી બહુમતી સમર્થન સ્થાપિત થયું નથી. વિયેતનામના રાષ્ટ્રપતિ તોલામે આજે ભાર મૂક્યો હતો કે ભારત અને વિયેતનામ પાસે આજના બદલાતી વિશ્વ વ્યવસ્થામાં વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મુખ્ય ભૂમિકા ભજવવાની નોંધપાત્ર તક છે. મુંબઈમાં ભારત વિયેતનામ બિઝનેસ ફોરમને સંબોધતા શ્રી લેમે જણાવ્યું કે ભૂતકાળમાં બંને દેશોએ પરસ્પર સહયોગથી ઘણા પડકારોનો સામનો કર્યો છે અને ભારતીય કંપનીઓ, ખાસ કરીને અત્યાધુનિક ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓને વિયેતનામમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે બોલતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને વિયેતનામ જેવા દેશોમાં ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો અને વ્યવસાયિકો એશિયાના ભવિષ્યને આકાર આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ _abld ને ફોલો કરશો.

ઇઝરાયેલે આજે જણાવ્યું હતું કે તેણે લેબનોનના નબાતી વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાના ઠેકાણા પર હુમલો કર્યો હતો. એક સોશિયલ મીડિયા સંદેશમાં ઇઝરાયેલી વાયુસેનાએ જણાવ્યું કે દક્ષિણ લેબનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાના આશરે 20 જેટલા લશ્કરી સ્થળો પર હુમલા કર્યા હતા. ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ઇઝરાયેલ નાગરિકોના રક્ષણ માટે આ હુમલા કર્યા હોવાની સ્પષ્ટતા કરાઈ હતી. IAF જણાવ્યું હતું કે યુદ્ધવિરામ સમજૂતીની શરૂઆતથી 220થી વધુ આતંકવાદીઓ અને હિઝબુલ્લા આતંકવાદી સંગઠનના ખતરારૂપ કમાન્ડરોને ખતમ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે બેરૂતના દૈયેમાં હુમલામાં વાયુસેનાએ હિઝબુલ્લા આતંકવાદી સંગઠનમાં રાદવાન ફોર્સ યુનિટના કમાન્ડરને ખતમ કરી દીધો છે. આજે સ્થાનિક ઇક્વિટી સૂચકાંકોમાં નરમાઈ જોવા મળી હતી. સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 77,845 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 4 પોઈન્ટ ઘટીને 24,327 પર બંધ થયો હતો. જોકે નેશનલ સ્ટોક એક્સચેન્જ વધારા સાથે બંધ થયું હતું. મિડકેપ 100 1.1% અને સ્મોલ કેપ 100 0.9% વધ્યો હતો. સેન્સેક્સ પેકમાં 30માંથી 19 કંપનીઓના શેરમાં નુકસાન નોંધાયું હતું. પશ્ચિમ બંગાળમાં ભાજપના ધારાસભ્ય સુવેન્દુ અધિકારીના નજીકના સાથી ચંદ્રનાથ રથની હત્યામાં રાજ્ય પોલીસે 3ની ધરપકડ કરી છે. પોલીસે 7 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT ની પણ રચના કરી છે. તે CIDના IGની દેખરેખ હેઠળ તપાસ કરશે. દરમિયાન પોલીસે હત્યા કેસમાં સિલિગુડીના એક રહેવાસીને કસ્ટડીમાં લીધો અને તેની તપાસ કરી. ગઈકાલ રાત્રે ચંદ્રનાથ રથની હત્યા કરનારા હુમલાખોરો દ્વારા તેની કારની નંબરપ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. લગભગ 3 કલાકની તપાસ બાદ પોલીસે તેને વધુ તપાસમાં સહકાર અને મદદ કરવાની ખાતરી સાથે છોડી દીધો. તીરંદાજીમાં ભારતીય મહિલા રિકર્વ ટીમે આજે ચીનના સાંઘાઈ ખાતે સેમીફાઇનલમાં રેકોર્ડ સર્જી 10 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયા પર શાનદાર જીત મેળવીને વર્લ્ડ કપ સ્ટેજ 2માં દેશનો પહેલો મેડલ જીત્યો. અનુભવી દીપિકા કુમારી, અંકિતા ભટ્ટ અને કિશોર કુમકુમ મોહોડની મહિલા ટીમે દક્ષિણ કોરિયાની ટીમને 5-1થી હરાવીને બીજા ક્રમાંકિત ચીન સામે ગોલ્ડ મેડલ મુકાબલો કર્યો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું કે ભારતનું રમતગમત ભવિષ્ય રમતવીરો, ફેડરેશનો અને સરકારો વચ્ચે મજબૂત સંકલન પર આધાર રાખે છે. તેમણે નવી દિલ્હીમાં નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન કોન્ક્લેવ 2026 સંબોધતા આ વાત કહી હતી. ડોક્ટર માંડવિયાએ જણાવ્યું કે આ કોન્ક્લેવ કોમનવેલ્થ ગેમ્સ 2026, એશિયન ગેમ્સ 2026 અને સમર ઓલિમ્પિક્સ 2028 સહિત આગામી વૈશ્વિક રમતગમત કાર્યક્રમો માટે ભારતની તૈયારી તરફ એક સંકલિત પગલું છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર આજે જનગણના ભવન નવી દિલ્હીથી 6 જાગરૂકતા વેનને લીલી ઝંડી બતાવી રવાના કરી. આ પહેલ વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા અંગે, એટલે કે હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ માટે દિલ્હી NCTમાં જાહેર આઉટરીચ અભિયાનનો એક ભાગ છે. IPL ક્રિકેટમાં આજે લખનૌમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ RCBએ લખનૌ સુપર જાયન્ટ્સ LSD વચ્ચે મેચ રમાઈ રહી છે. RCBએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હમણાં મળતા અહેવાલ મુજબ લખનૌ સુપર જાયન્ટ્સના 3 ઓવરમાં 0 વિકેટે 27 રન થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓપરેશન સિંધુને 1 વર્ષ પૂર્ણ, ભારતે કહ્યું. ઓપરેશન સિંધુ દ્વારા પાકિસ્તાનને પહેલગામ આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ મળ્યો. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશના સૈન્યની કામગીરીને બિરદાવી. તમિલનાડુના રાજ્યપાલે TVK પ્રમુખ સી જોસેફ વિજયને સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી સમર્થન ન હોવાનું જણાવ્યું. વિયેતનામના રાષ્ટ્રપતિ મુંબઈમાં બિઝનેસ ફોરમને સંબોધતા કહ્યું કે ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક. ઇઝરાયેલે લેબનોનમાં ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાના ઠેકાણા પર હુમલો કર્યો. અને IPL ક્રિકેટમાં RCBએ ટોસ જીતીને લખનૌ સુપર જાયન્ટ્સને બેટિંગ સોંપ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ ઝરોખા. ઝરોખા અંતર્ગત આપણે સાંભળીશું હવે પછી પ્રસારિત થનારા અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સૌપ્રથમ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. બરાબર ઝરોખા બાદ આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. આપ કે લીએ અમારા મુંબઈ કેન્દ્રથી સાંભળશો બરાબર 9

વાગે, 9:30 ફિલ્મ સંગીત, છાયાગીતનો સમય રહેશે બરાબર 10 વાગે. અમારા મુંબઈ કેન્દ્રથી સાંભળીશું, 10:30 સાંભળીશું અમારા ઢલતી જાય રાત અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

શ્રોતા મિત્રો, આ હતી અમારી હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે જોઈશું આવતીકાલે તારીખ 8મી મે શુક્રવારના રોજ પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. બરાબર 6:05 સાંભળીશું ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. ત્યારબાદ 6:30 અમૃતધારા શ્રી રામચરિત માનસ ગાન સાંભળીશું. 6:35 અમારા મુંબઈ કેન્દ્ર પરથી સંગીત સરિતા. 6:45 7:00 ભૂલે બિસરે ગીત.

7:30 हम हैं राही प्यार के। 8:20 प्रायोजित कार्यक्रम मिनिस्ट्री ऑफ माइनोरिटी अफेयर्स। झरोखा बराबर सांभळीशुं 8:30 ચિત્રલોક અમારા મુંબઈ કેન્દ્ર પરથી 8:35 અનુરૂપ વિવાહ સંસ્થા કાર્યક્રમ 9 પ્રસારિત કરીશું। આજ કે ફનકાર અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું બરાબર 9:30 ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ 10:30 દિલસે થીમ આધારિત કાર્યક્રમ 11:02 તરન્નુમ જૂના હિન્દી ફિલ્મનો કાર્યક્રમ 11:30

યાદો કી મહેફિલ બરાબર 12:05 અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે. 12:30 મહિલા માટેનો કાર્યક્રમ સહિયર બરાબર 1 અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. સુરીલા સફર, વંદે માતરમ એક જય ઘોષ બરાબર 2 ગુજરાતી ગીતો માણીશું બરાબર 2:35 અને ફરી પાછા મુંબઈ કેન્દ્ર પર જઈને માણીશું કાર્યક્રમ સખી સહેલી બરાબર 3 બરાબર 4 માણીશું પિટારા હેલ્લો ફરમાઈશ. સાંજની સમામાં 5 માણીશું સરગમ. 5:30 સુરીલી સાંજ બરાબર 6 સુરીલા સફર. જયમાલા પ્રસારિત થશે અમારા મુંબઈ કેન્દ્ર પરથી બરાબર 7 હવા મહેલ બરાબર 8 ઝરોખા અને ચિત્રલોકનો કાર્યક્રમ બરાબર 8:15 આપકે લીએ અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું બરાબર 9:30 ફિલ્મ સંગીત બરાબર 10 છાયાગીત અને ઢલતી જાય રાત અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું બરાબર 10:30. આ હતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આ સાથે જ સમયાંતરે સમાચારો આપતા રહીશું. હવે માણીશું કાર્યક્રમ ચિત્રલોક.

શ્રોતા મિત્રો, ચિત્રલોક કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. સૌપ્રથમ ગીત માણીશું ફિલ્મ લુટેરાનું, જેને સ્વર આપ્યો છે સ્વાનંદ કિરકિરે અને અમિતાભ ભટ્ટાચાર્યે. સંગીત અમિત ત્રિવેદી અને શબ્દો છે અમિતાભ ભટ્ટાચાર્યના.

હવે પછીનું ગીત માણીશું. ફિલ્મ છે લગે રહો મુન્નાભાઈ, સ્વર આપ્યું છે સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલ, સંગીત આપ્યું છે શાંતનુ મોટારા અને શબ્દ છે સ્વાનંદ કિરકિરેના.

શ્રોતા મિત્રો, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 8:30 સાંભળીશું વર્લ્ડ રેડ ક્રોસ ડેની પૂર્વ સંધ્યાના આ ઉપક્રમે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો સંદેશ.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો ચિત્રલોક કાર્યક્રમ. હવે માણીશું ચિત્રલોક કાર્યક્રમનું અંતિમ પ્રસ્તુતિ, જે છે ફિલ્મ દિલ ચાહતાએ. સંગીત શંકર અહેસાન લોયનું, સ્વર છે શંકર મહાદેવન અને શબ્દો છે જાવેદ અખ્તરના.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શ્રોતા મિત્રો, માણીશું અમારા મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ આપકે લીએ.

0: इस गाने के साथ ही प्रीति शर्मा को कार्यक्रम समाप्त करने की अनुमति दीजिए और आप सुनते रहिए विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશમાં ચાંદની પોતાની શીતળતા રેલાવી રહી છે અને ટમટમતા તારા જાણે પૃથ્વી પર શાંતિનો સંદેશ મોકલી રહ્યા છે। આ નીરવ શાંતિમાં અમે લઈને આવ્યા છીએ સૂર અને શબ્દોનો સંગમ કાર્યક્રમ ફિલ્મ સંગીત। આ સોનેરી રાત અને રૂપેરી ચાંદની સાથે આજના કાર્યક્રમનો પ્રારંભ કરીએ। આજે આપણે એક એવી વિભૂતિ વિશે વાત કરવાના છીએ જેમણે સાહિત્ય અને સંગીતની દુનિયામાં ભારતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે, અને તે નામ છે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર।

કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ કલકત્તામાં 7 મે 1861ના દિવસે થયો હતો. તેમના પિતાશ્રીનું નામ દેવેન્દ્રનાથ અને માતાનું નામ શારદાદેવી હતું. તેમની પત્નીનું નામ મૃણાલિની દેવી હતું. શ્રોતા મિત્રો, રવિન્દ્રનાથ ટાગોર વિશે વધુ વાત તેમણે લખેલા એક ગીત બાદ. ફિલ્મ છે કહાની, સ્વર આપ્યો છે અમિતાભ બચ્ચને અને ગીત સંગીત છે રવિન્દ્રનાથ ટાગોરનું.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શ્રી રવિન્દ્રનાથ ટાગોર બંગાળી સાહિત્યનું એક શિરમોર નામ છે. તેઓ પ્રથમ ભારતીય હતા કે જેમને 1931ના સાહિત્યનું નોબેલ પારિતોષિક તેમના ગીતાંજલિ કાવ્યસંગ્રહ માટે એનાયત થયું હતું. તેઓ માત્ર એક જ એવી પ્રતિભા છે કે જેમણે ભારત તેમજ બાંગ્લાદેશ માટે રાષ્ટ્રગીત લખ્યા છે. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની વાતોને આગળ વધારીએ આ એક ગીત બાદ, જે રવિન્દ્ર સંગીત પર જ આધારિત છે. ફિલ્મ છે અભિમાન. સ્વર આપ્યો છે લતા મંગેશકર અને કિશોર કુમાર. સંગીત SD બર્મન અને શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના.

જનગણ મન એ ભારતનું રાષ્ટ્રગીત અને અમાર સોનાર બંગલા એ બંગાળનું રાષ્ટ્રગીત, આ બંને તેમણે લખ્યા છે. આપે કલકત્તામાં શાંતિનિકેતન અને વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના પણ કરેલી. તેમના ગીતો રવિન્દ્ર સંગીત તરીકે આજે પણ ભાવિકોને મંત્રમુગ્ધ કરે છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરની વાતોને થોડો વિરામ આપીએ અને માણીશું ફિલ્મ નવરંગનું આ ગીત, જેને સ્વર આપ્યો છે મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલે, સંગીત આપ્યું છે સી રામચંદ્રાએ અને શબ્દો છે ભરત વ્યાસના.

શ્રોતા મિત્રો, બ્રિટિશ સરકાર દ્વારા 1919માં પંજાબમાં જલિયાવાલા બાગમાં ભારતીયો ઉપર જે અમાનુષી અત્યાચાર થયેલો તેનાથી તેઓ ખૂબ વ્યથિત હતા. તેમના વિરોધમાં તેમને આપવામાં આવેલું નાઇટહુડ સન્માન તેમણે પરત કર્યું. તેઓ પ્રથમ બિન યુરોપિયન હતા કે જેમને નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા હોય. શ્રોતા મિત્રો, સમય થયો છે એક ગીત માણવાનો. ફિલ્મ પેઇન ગેસ્ટ, સ્વર આપ્યો છે લતા મંગેશકર, સંગીત એસ ટી બર્મન અને શબ્દો છે મજરૂ સુલતાનપુરીના.

ચિત્રા, રાજા, ચાડાલિકા અને ડાકઘર જેવા 40થી વધુ નાટકો પણ ટાગોરે લખ્યા છે. ગોરા અને ઘર બાહિરે ઉત્તમ કૃતિઓ રહી છે. બંગાળની પ્રજા આજે પણ તેમને એટલો જ આદર આપે છે અને ગૌરવ અનુભવે છે. આવી બહુમુખી પ્રતિભાઓ સૈકાઓમાં ક્યારેક જ સાંપડતી હોય છે. માણીશું કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ ફિલ્મ જિદ્દી. સંગીત આપ્યું છે એસ ટી બર્મન, સ્વર છે લતા મંગેશકર અને શબ્દો છે હસરત જયપુરીના.

0: શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. હવે માણીશું અમારા મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ છાયાગીત થોડી ક્ષણોમાં.
1: ये है विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन. छायागीत कार्यक्रम के लिए कीजिए थोड़ा सा इंतजार.